નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 356.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે વૈશાખ માસ, દિનાંક 21, શક સંવત 1948 એટલે કે વૈશાખ વદ 9, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 11મી મે ઈસવીસન 2026 તે સોમવાર. અત્યારે સવારના 5:53 થઈ ચૂકી છે. અમારી આજની પ્રથમ સભામાં એટલે કે આ પ્રાતઃસભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સભાની શરૂઆત કરીએ શરણાઈના મંગળ સૂરો સાથે.

આકાશવાણી અમદાવાદ વડોદરા ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારબાણા સાથે મિત્રો હું આપની દોસ્ત આસ્થા આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરું છું. સભામાં આગળ વધતા પૂર્વે આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:05 લઈને આવીશું પ્રાતઃશક્તિ. પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનરાણી અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. બરાબર 7 સદાબહાર ગીતો. 7:20 ગુજરાતી ગીતો. બરાબર 8:30 એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. સવારે માહિતી સાથે મનોરંજન પીરસતો આ દૈનિક કાર્યક્રમ આપ સાંભળશો. બરાબર 9 સવારના 9:30 આપ સાંભળશો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. 9:40 ગુજરાતી ગીતો. 10:02 સાહિત્ય પત્રિકા રજૂ કરીશું. 10:30 આપ અમારી સાથે જોડાઈને ફિલ્મી ગીતો સાંભળશો. 10:45 સુગમ સંગીત. આજના કલાકાર સલામત ખાન. 11:02 ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, આપ તો જાણો છો કે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના સોમનાથના પ્રભાસ પાટણ ખાતે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ આ નિમિત્તે જાહેરસભામાં ભાગ લેશે અને પ્રજાજનને સંબોધશે.

0: સંબોધન કરશે. આ સંબોધનનું જીવંત પ્રસારણ અમે અમારા દિલ્હી કેન્દ્રથી રજૂ કરીશું સવારે બરાબર 11:10. કાર્યક્રમના અંત સુધી આપ આ પ્રસારણ અમારી સાથે જોડાઈને સાંભળી શકો છો. બરાબર 12:02 લઈને આવીશું આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ સુર સંગાથ, જે અંતર્ગત આજે વિદુષી વિરાજ અમર ભટ્ટની મુલાકાત આપ માણશો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીતમાં પરાખી પારેખને આપ સાંભળશો. 1:30 ફોજી દોસ્તો માટે કાર્યક્રમ જય ભારતી, 2:40 લઈને આવીશું કાર્યક્રમ ગુજરાતી ગીતો સુગમ સંગીત. સાંજની સભામાં 5:10 ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત અંતર્ગત આપ સાંભળશો ભાઈલાલભાઈ વાઘેલાના પ્રાચીન ભજનો તથા સ્મૃતિ દવેના કંઠે લોકગીત. 6:30 યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, મુસ્કાન રાત સાથે આજનો કાર્યક્રમ આપ માણશો. કાર્યક્રમમાં થશે આકાશવાણીના 90 વર્ષના પ્રસારણ યાત્રા નિમિત્તે ડોક્ટર નિયતિ અંતાણી સાથેની ભેટવાર્તા તથા સંયુક્ત રાષ્ટ્ર સડક સુરક્ષા સપ્તાહ વિશેની વાતો, અને સાથે હશે કેટલાક ફિલ્મ ગીતો. 7:22 ગ્રામીણ જગત માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 9:15 કાર્યક્રમ સ્પોટલાઇટ. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનાર સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ બરાબર 9:30 રજૂ કરીશું અમારા રાજકોટ કેન્દ્રથી. 10:00 ગુજરાતી નાટક સફાઈ આવે લેખિકા શિલ્પા ઠાકર અને રજૂઆત શૈલેષ પંડ્યા. 10:30 આપ સાંભળશો શાસ્ત્રીય સંગીત. તો મિત્રો, આ હતી આજે અમારા દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો. અને હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું તથા શહેરનું ગઈકાલનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજે સવારે 5:30 હવામાં ભેજનું પ્રમાણ 51% નોંધાયું તથા તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આજે અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને આગાહી છે કે શહેરનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 6 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:00 અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અપાશે. પ્રતીક્ષા કરીએ સમાચારની.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાઝ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि केंद्र सरकार के प्रयासों के कारण भारत पश्चिम एशिया संघर्ष से उत्पन्न ऊर्जा संकट का प्रभावी ढंग से प्रबंधन कर रहा है. श्री मोदी ने तेलंगाना की राजधानी हैदराबाद में लोगों से ईंधन का संयमित उपयोग करने की अपील की.
2: जो एनर्जी प्रोडक्ट हम विदेशों से मंगाते हैं, हमें प्रयास करना है कि जितनी जरूरत है उतना ही उपयोग करें. इससे विदेशी मुद्रा की भी बचत होगी और युद्ध के संकट से होने वाले दुष्प्रभाव को भी कम किया जा सकेगा.
1: प्रधानमंत्री ने हैदराबाद में लगभग 9,400 करोड़ रुपए की ढांचागत और औद्योगिक परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया. इन परियोजनाओं का उद्देश्य राज्य को विनिर्माण के केंद्र के रूप में स्थापित करना, यातायात संपर्क मजबूत करना, रोजगार सृजित करना, परिचालन तंत्र में सुधार और सुरक्षा को बढ़ावा देकर लोगों को बेहतर यात्रा सुविधा प्रदान करना है. प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात में सोमनाथ अमृत पर्व में शामिल होंगे. प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर के पुनर्निर्माण के 75 वर्ष पूरे होने के अवसर पर यह पर्व मनाया जा रहा है. श्री मोदी सोमनाथ महादेव की पूजा करेंगे और कुंभ अभिषेक करेंगे. इसके बाद प्रधानमंत्री जनसभा को संबोधित करेंगे और रोड शो में शामिल होंगे. इस अवसर पर मुख्यमंत्री भूपेंद्र पटेल और उप मुख्यमंत्री हर्ष सांघवी भी उपस्थित रहेंगे. असम के राज्यपाल लक्ष्मण प्रसाद आचार्य ने श्री हेमंत बिस्व शर्मा को राज्य में नई सरकार बनाने के लिए आमंत्रित किया है. इससे राज्य में एनडीए के लगातार तीसरे कार्यकाल का रास्ता साफ हो गया है. भाजपा के नेतृत्व वाले एनडीए के विधायक दल का सर्वसम्मति से नेता चुने जाने के बाद श्री शर्मा ने गठबंधन के नेताओं के साथ लोकभवन में राज्यपाल से मुलाकात की और औपचारिक रूप से सरकार बनाने का दावा पेश किया. श्री आचार्य कल श्री शर्मा और नई मंत्रिपरिषद के सदस्यों को पद और गोपनीयता की शपथ दिलाएंगे. स्पेन के कैनरी द्वीप समूह के पास जहाज पर घातक हंता वायरस प्रकोप के बाद यात्रियों और चालक दल के सदस्यों को उतारकर उनके देशों में भेजा जा रहा है. बीमारी के प्रसार को रोकने के लिए सभी यात्रियों को राष्ट्रीय स्वास्थ्य प्रोटोकॉल के अंतर्गत रखा गया है. स्पेन और फ्रांस के नागरिकों को लेकर सरकारी विमान स्थानीय समय अनुसार कल दोपहर मैड्रिड और पेरिस पहुंचे. यात्रियों को परीक्षा

લક્ષ્મી સાહેબની રચના આપ માણી રહ્યા હતા. બાલકૃષ્ણ વૈષ્ણવનો સ્વર હતો. પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને હવે કાર્યક્રમ આગળ વધીએ. સૂરદાસની રચના આપના સુધી મોકલી રહ્યા છીએ. સુભદ્રા દેસાઈનો સ્વર.

બ્રહ્માનંદની આ રચના આપ માણી રહ્યા હતા મૃદુલા પરીખનો સ્વર હતો અને આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાને અહીં વિરામ આપીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃત ધારા. આજનો વિષય છે સુખ. વક્તા કેસી બારોટ.
1: સુખ સામાન્ય રીતે મનુષ્યની પ્રવૃત્તિનો આશય સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવારણ છે. સામાન્ય મનુષ્યની સુખની કલ્પના કંઈક આવી હોય છે, પૂરતા ધન સંપત્તિ હોય, સારો બંગલો, ગાડી, અનુકૂળ પત્ની, આજ્ઞાકારી સંતાન અને સેવકો હોય, સારા સખા સંબંધીઓ હોય, પછી સ્વસ્થ દીર્ઘાયુ, સમાજમાં પ્રતિષ્ઠા અને ઉજળું ભાવિ હોય તો વ્યક્તિ સુખી કહેવાય છે. તૈત્તિરીય ઉપનિષદ આને જરા જુદી રીતે કહે છે. વ્યક્તિ સૌજન્યશીલ હોય, અધ્યયનશીલ હોય, બલિષ્ઠ એટલે કે બળવાન હોય, આશિષ્ટ એટલે ભોજન કરવામાં સમર્થ હોય, દૃઢિષ્ઠ એટલે દ્રઢ મનોબળવાળી હોય અને નિરોગી હોય, તસ્ય ઇયમ પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાત, આ ધન સંપત્તિથી ભરેલી પૃથ્વી તેને માટે હોય. સુખ અને દુઃખ વસ્તુનિષ્ઠ નહીં પણ વ્યક્તિનિષ્ઠ છે. કેમ કે એકને માટે જે વિષ સમાન હોય તે બીજા માટે અમૃતતુલ્ય હોય. જેમ કે મનુષ્યને કડવો લીમડો ગમતો નથી, પશુઓ આનંદથી આ લીમડો ખાય છે. ખીર જેમ સ્વાદિષ્ટ ભોજનવાળું શ્વાન એનું વમન કરી નાખે છે. અજ મન એવ કારણ સુખ દુઃખયોહો મનુષ્યાણામ, અર્થાત મનુષ્યના સુખ દુઃખનું કારણ મન જ છે. હા, જગતમાં જોવામાં આવે છે કે દોમ દોમ

0: શાયરી વચ્ચે જીવતો માણસ પણ હિજરાતો હોય છે. જ્યારે આકાશ અવનીના ઉપાસકો, ઋષિમુનિઓ, સાધુ સંતો અકિંચન અવસ્થામાં પણ અલમસ્તાઈથી જીવતા હોય છે. શબ્દથી તપાસીએ તો સુખ એટલે મનને ગમતી, અનુકૂળ, આનંદદાયક અને રુચિકર એક સંવેદના. આનાથી વિરુદ્ધ ભાવનાને, સંવેદનાને દુઃખ કહે છે. આ સુખના મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે. એક શારીરિક, ભૌતિક, સાંસ્કારિક, દુન્યવી સુખ, દેહ અને જગતનું. બીજું આધ્યાત્મિક, પારલૌકિક, દિવ્ય સુખ. એમાં પહેલું સુખ અલ્પકાલીન અને નાશવંત છે, જ્યારે બીજું શાશ્વત અને અવિનાશી છે. પહેલામાં જન્મ, મરણ, ગર્ભાવસ્થા અને આદિ હોય છે, જ્યારે બીજામાં પુનર્જન્મ નથી, શાશ્વત સુખ અને પરમાનંદ છે. એને મોક્ષ કહે છે, ભગવાનના ધામનું સુખ કહે છે. આને જ સાચું અને સર્વોપરી સુખ કહે છે. આમ સુખની પ્રાપ્તિ માટે શાસ્ત્રો અને સંતો માર્ગદર્શન આપે, ઉપદેશ આપે છે કે આટલું સમજી લો, દેહ નાશવંત છે, આત્મા અમર છે, સર્વકર્તા હર્તા ઈશ્વર છે. એની પ્રાપ્તિ માટે કામ, ક્રોધ આદિ શત્રુઓનો ત્યાગ કરો, સદાચાર, દયા અને અહિંસામય જીવન જીવો. ત્યાગીને ભોગવો તેન ત્યક્તેન ભુંજિતઃ, અહમ મમત્વ છોડી દો, ભક્તિમય અને પવિત્ર જીવન જીવો. આ લોકના રાજપાટ, સ્ત્રી, ધન, સંપત્તિ, સત્તા કશામાં સુખ નથી. નંદ નામના એક રાજાએ આખી પૃથ્વીનું નાણું ભેગું કર્યું હતું, એમાંથી જ મૃત્યુ થયું. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી, છતાં સુખી ન થયો. વિશ્વ વિજેતા સિકંદર, નેપોલિયન, કિંગ સોલોમન, માઇકલ જેક્સન, રાજા રાવણ જેવા કંઈક લોકો સંપત્તિ અને સત્તાના વૈભવમાં પણ સાચું સુખ મેળવી શક્યા ન હતા. જ્યારે નિસ્પૃહી, સંયમી અને સદાચારી સંતો, ભક્તો સુખિયા થઈ ગયા. મનુષ્યની વિશેષતા તો જો એ છે કે પોતાને જે મળ્યું છે તે ભોગવી શકતો નથી, અને જે નથી મળ્યું તેને માટે હાયવોય કરે છે. સંતોષ સિવાય સાચું સુખ નથી.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા, વિષય સુખ, વક્તા કેસી બારોટ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયા છો. પ્રસ્તુત કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજે આ કાર્યક્રમની 154મી કડી આપ સાંભળશો. આજની પ્રસ્તુતિમાં કલાકાર શ્રી અનુરાધા પોંડવાલ, સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું. આવો સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન.

શ્રી રામચરિત માનસ ગાન 154મો ભાગ આજે આપ સાંભળી રહ્યા હતા. આજની પ્રસ્તુતિના કલાકાર હતા અનુરાધા પોંડવાલ. સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સૂર સરિતા. કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ આપ સાંભળશો ફિલ્મ કશ્મીર કી ગલી. સ્વર મોહમ્મદ રફી અને આશા ભોસલે. સંગીતકાર ઓપી નૈયર. ગીતકાર એસ એચ બિહારી.

0: પપ્પા, આપો 3000.
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
1: હે
0: નહીં, હા સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: સદાબહાર ગીતો આ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત. મિસ્ટર એન્ડ મિસિસ 55 આ ફિલ્મનું ગીત આપના સુધી મોહમ્મદ રફી અને ગીતા દત્તનો યુગલ સ્વર, ઓપી નૈયરની ધૂન, મઝરૂહ સુલતાનપુરીનું શબ્દાંકન.

અને આ સાથે શ્રોતા મિત્રો, સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથ મહાદેવનું પૂજન અને કુંભાભિષેક કરશે. ત્યારબાદ જનસભાને સંબોધિત કરશે. દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. શ્રી મોદી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે અને મંદિરના શિખર પર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે. આ અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં દિલધડક એર શો યોજાશે. પૂજા અર્ચના બાદ પ્રધાનમંત્રી જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: પ્રધાનમંત્રી ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની 2 દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યા, જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે લાલ બંગલો સર્કલ ખાતેથી વિશાળ જનસભાને સંબોધન કર્યું. આજે યોજાનારા સોમનાથ અમૃત પર્વ અંગે બોલતા તેમણે આપણી સહિયારી વિરાસત પર ગર્વ વ્યક્ત કર્યો.
2: આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા, દેશની જડોને જાણતા હતા, અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભળી પળને ફરી એક વાર એ વિરાસતનું સન્માન કરવા માટે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય.
0: પ્રધાનમંત્રી રાજ્યની અવિરત પ્રગતિનો ઉલ્લેખ કરતા સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત લીડ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ગુજરાત સહિત દેશની જનતાએ વધાવ્યો હોવાનું જણાવ્યું.
2: સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા,

0: અને કેટલીય ચૂંટણીઓ જીત્યા, જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય.
1: શ્રી મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમણે રોડ શો દરમિયાન જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે, ત્યારે તેમના પરંપરાગત સ્વાગતની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના રોડ શો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, મંદિરના શણગાર અને અન્ય વિશિષ્ટ કાર્યક્રમ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરીને કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણીના સંપાદક સહાયક મયુર સોલંકી સાથેની વાતચીતમાં તેમણે આ અંગે વધુ માહિતી આપી.
2: સોમનાથ અમૃત મહોત્સવના આ પાવન અવસરે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથ ખાતે પધારી રહ્યા છે. સોમનાથ ભક્તો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરી છે. સાથે સાથે આદરણીય મોદીજી રોડ શો પછી મંદિર ખાતે પધારશે, મંદિરે ભગવાન સોમનાથજીના દર્શન પૂજા અર્ચના કરશે અને પછી સોમનાથ અમૃત મહોત્સવની સભામાં ભાગ લેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરામાં રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વાઘોડિયા ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ કરાયું છે. આ ભવનના કાર્યરત થવાથી 2000થી વધુ વિદ્યાર્થીઓને અદ્યતન નિવાસી સુવિધા મળશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાટીદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળામાં 4ના મોત થયા છે. ગોધરા અમદાવાદ હાઇવે પર વાવડી ખુર્દ નજીક બેફામ કારે બાઇકને ટક્કર મારતા 3 મિત્રોના કરુણ મોત નિપજ્યા છે. ફરાર કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક ઘટનામાં ગોધરા તાલુકાના કોટડા બીજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક સુરતના પટેલ પરિવારની કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. સદનસીબે નદીમાં પાણી ન હોવાથી પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરાશે. 11 મે 1998 રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફર પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ટેકનોલોજી દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણ અને અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં આજે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં 31 દેશના અંદાજે 200 રમતવીર ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
3: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વાલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. અન્ય એક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. આજે આઈપીએલમાં પંજાબ

કિંગ્સનું મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પાલનપુરના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં 1/2 સદી કરીને આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 1/2 સદી કરવાનો રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્વિલ પટેલને શુભકામનાઓ પાઠવી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો 22 લાખ કરતાં વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે. ડાંગના આહવામાં સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્ર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જિલ્લાના 311 ગામ સહિત નવસારી અને વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આ ડાયાલિસિસ સેવાનો લાભ લઈ રહ્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદારધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4 ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 7:20 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીત. ગુજરાતી ગીતોની પ્રથમ પ્રસ્તુતિ ઉજ્જવલ ધોળકિયાની રચના, ગરિમા ત્રિવેદીનો સ્વર, શશાંક ફડનીસનું સંગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ વધીએ. રમેશ પારેખની રચના આપના સુધી પહોંચાડી રહ્યા છે હેમા દેસાઈનો સ્વર, સંગીત આશિત દેસાઈનું.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના

0: ત્રાવ કપડા પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફરીવાર એક આપનું સ્વાગત કરીએ છીએ. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. કાર્યક્રમમાં આગળ વધીએ. વિનોદ જોશીની રચના આપના સુધી મોકલી રહ્યા છે સોલી કાપડિયાનું સંગીત, નિશા કાપડિયાનો સ્વર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક

0: શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ જગદીશ જોશીની રચના, હેમા દેસાઈ તથા આશિત દેસાઈનો યુગલ સ્વર, આશિત દેસાઈનું સંગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થા

રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ

0: वर्ष सुधी न बालकों ने सगर्भा महिलाओं ने तथा धात्री माताओं ने मिलता आहार बाबते कोई फरियाद हो तो संबंधित जिला पंचायत न फरियाद निवारण अधिकारी श्री ने अर्जी के फरियाद करी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490।
1: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ, બંનેએ ખાધું ઇટાલિયન ક્વિઝિન, વેટરે નાખ્યું સ્પિન, 4000 નું આવ્યું બિલ, રોહનનું ધડક્યું જોરથી દિલ, વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ, રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ, તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ,
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
3: દરેક લેવડ દેવડ હવે છે સેલની।
4: અને શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં વિરામ આપીએ। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। થોડી ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની।

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. શ્રી મોદી ભગવાન સોમનાથને પ્રાર્થના કરશે, કુંભાભિષેક વિધિ કરશે અને બાદમાં જાહેરસભાને સંબોધિત કરશે. એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी हवाई मार्ग से जामनगर से सोमनाथ पहुंचेंगे. हेलीपैड पर उतरने के बाद वे वीर हमीर जी गोहिल सर्कल तक रोड शो के दौरान जनता का अभिवादन स्वीकार करेंगे. इसके बाद प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करेंगे, जिन्होंने सोमनाथ मंदिर के पुनर्निर्माण का सपना देखा था. श्री मोदी मंदिर में विशेष पूजा अर्चना करेंगे तथा मंदिर के शिखर पर कुंभाभिषेक और ध्वजारोहण भी करेंगे. इस अवसर पर भारतीय वायुसेना की सूर्य किरण एरोबेटिक टीम सोमनाथ के आकाश में रोमांचक एयर शो प्रस्तुत करेंगी. पूजा अर्चना के बाद प्रधानमंत्री जनसभा को भी संबोधित करेंगे. वे एक विशेष स्मारक डाक टिकट और 75 रुपए का विशेष स्मारक सिक्का भी जारी करेंगे. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
0: ત્યારબાદ શ્રી મોદી વડોદરા જશે. ત્યાં તેઓ સાંજે સરદાર ધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટમાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ માટે છાત્રાલય, સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાયબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદાર ધામ સંકુલમાં સ્વાગત ક્ષેત્ર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ ક્ષેત્ર અને ઇ લાયબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પ્રોટેમ સ્પીકર એમ વી કરુપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. તમામ સભ્યોના શપથ લીધા બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આ મહિનાની 13મી તારીખ પહેલા પોતાની બહુમતી સાબિત કરવી પડશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે નબનનામાં રાજ્ય સચિવાલય ખાતે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સાથે પદ અને ગુપ્તતાના શપથ લેનારા 5 મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરાશે. નવા મંત્રીમંડળના ભાજપના ચૂંટણી વચનો પર ચર્ચા થવાની ધારણા છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ મંત્રીમંડળની બેઠક યોજાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો 8 અઠવાડિયે શપથ લેશે. ભાજપના વરિષ્ઠ નેતા તાપસ રોય કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ શપથ લેવડાવશે. સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. મોર્ગન સ્ટેનલીના નવા અહેવાલ મુજબ ભારતનું નવીનીકરણીય ઉર્જા સંક્રમણ બાહ્ય નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે, પરંતુ તેની સફળતા દેશ સ્થાનિક સ્તરે સોલાર સેલ, વેફર અને

0: પોલિસિલિકોન જેવા મુખ્ય ઘટકોના ઉત્પાદન કેટલી ઝડપથી કરે છે તેના ઉપર નિર્ભર રહેશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર સ્થાનિક સૌર મોડ્યુલ ક્ષમતા માર્ચ 2024માં 38 ગીગાવોટથી વધીને માર્ચ 2025માં 74 ગીગાવોટ થવાનો અંદાજ છે. સૌર શેલ ક્ષમતા પણ 9 ગીગાવોટથી વધીને 25 ગીગાવોટ થવાનો અંદાજ છે. જોકે અહેવાલ એ પણ દર્શાવે છે કે ભારત મુખ્ય ઘટકો માટે આયાત પર ભારે નિર્ભર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશના અત્યંત સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચવાનો પ્રયાસ કરનાર કોઈપણ ઈરાનીને અમેરિકા નિશાન બનાવશે. તેમણે ઉમેર્યું કે પરમાણુ સામગ્રી અમેરિકન સૈન્ય દ્વારા સતત દેખરેખ હેઠળ છે. ઈરાન પર 10 અઠવાડિયાના યુએસ ઇઝરાયલ યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધ વિરામ વાટાઘાટોમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઈરાનનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ મુખ્ય અવરોધોમાંનું એક છે. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન યુરેનિયમને દેશની બહાર સ્થાનાંતરિત કરે અને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરે, પરંતુ તેહરાને ભારપૂર્વક જણાવ્યું છે કે તે ઘરેલું સંવર્ધન કાર્યક્રમનો પોતાનો અધિકાર છોડશે નહીં. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 આજથી ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ રહી છે. આ ચેમ્પિયનશીપ 17 મેના રોજ પૂર્ણ થશે. આ સ્પર્ધા 44 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે. 28 દેશોના લગભગ 180 ખેલાડીઓ તેમાં ભાગ લેશે. ભારત, ચીન અને શ્રીલંકા 16 વેઇટલિફ્ટર્સ સાથે ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચાઇનીઝ તાઇપેમાં 15 સ્પર્ધકો છે. ભારતીય ટીમનું નેતૃત્વ બિંદિયા રાણી દેવી અને અજીત નારાયણ કરશે. મીરાબાઈ ચાનુ ઇજાને કારણે આ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે નહીં. સાંભળીએ એક અહેવાલ.
1: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક હેન્ડલ @news_abid ને ફોલો કરશો. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: मौसम विभाग ने उत्तराखंड के विभिन्न भागों, विशेष रूप से पर्वतीय क्षेत्रों में कल और बुधवार को खराब मौसम और बारिश का ऑरेंज अलर्ट जारी किया है. गढ़वाल मंडल के आयुक्त विनय शंकर पांडे ने श्रद्धालुओं और पर्यटकों से यात्रा के दौरान मौसम के बारे में ताजा जानकारी रखने और सावधानी के साथ यात्रा कार्यक्रम तैयार करने का आग्रह किया है. यात्रियों से राज्य में खराब मौसम को देखते हुए 12 और 13 मई को यात्रा कार्यक्रम तैयार करते समय अधिक सजग रहने की अपील की गई है. सभी संबंधित सरकारी विभागों को यात्रियों के लिए आवश्यक व्यवस्था सुनिश्चित करने के निर्देश जारी किए गए हैं. समाचार कक्ष से मैं SB त्रिपाठी.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. મુંબઈ તરફથી તિલક વર્માએ 42 બોલમાં 57 રન બનાવ્યા. બેંગલુરુ માટે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું. ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આજે આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચીનના સુઝોમાં AFC Under-17 મહિલા એશિયન કપ ફૂટબોલ મેચના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફિફા Under-17 મહિલા વિશ્વકપ માટે ક્વોલિફાય થશે. મહિલા ફૂટબોલમાં ફિફા વિશ્વકપ માટે આ ભારતનું પ્રથમ ક્વોલિફિકેશન હશે. હવામાન વિભાગે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી રહેવાની આગાહી કરી છે. કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, કેરળ, માહે, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વીજળી પડવાની શક્યતા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2 ચિત્તાઓને જંગલમાં છોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યે રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું છે. આસામમાં આ સતત ત્રીજી એનડીએ સરકાર હશે. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ શ્રી હિમંતા

0: અન્ય ગઠબંધન નેતાઓ સાથે લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારો પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ગેસનો સંયમથી ઉપયોગ કરો મોદી. દિવ્ય ભાસ્કર લખે છે, મોદીની અપીલ, એક વર્ષ સુધી સોનું ન ખરીદો, અહીં ખનીજ તેલના કૂવા નથી, પેટ્રોલ ડીઝલ બચાવો. નવગુજરાત સમયે પ્રધાનમંત્રીની અપીલને ટાંકીને લખે છે, કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, વિદેશ પ્રવાસ ટાળો.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તમિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: .6 એટલે કે 846 kHz પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.
3: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
4: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
5: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
6: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
5: ભૂલક્કડ છે તું.
6: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
4: લડો નહીં, જાણો આભા વિશે.
6: આભા?
4: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જયારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-4-4-7.
7: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, આકાશવાણી. હવે આકાશવાણીની વિવિધ ચેનલોને DTH ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી, આકાશવાણી.

0: સાંભળો સાંભળો એક પરિવાર ની કહાની ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને
2: ના મને લાગ્યું તમે લાવ્યા છો
1: ભૂલક્કડ છે તું
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા
0: લડો નહીં જાણો આભા વિશે
2: આભા
0: હા મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડથી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા એટલે આયુષ્યમાન ભારત

0: હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જયારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-4-4-7.
1: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. તો પ્રતીક્ષા કરીએ સમાચારની, ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે. આ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: अभी आप सुन रहे थे कार्यक्रम सेकंड लेफ्टिनेंट अरुण खेत्रपाल। श्रोताओं, आशा है कि आपको हमारे कार्यक्रम जरूर पसंद आए होंगे, तो फिर देर कैसी, भेज डालिए अपना संदेश। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है, तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: श्रोता मित्रों, हमणा ज आप सांभळी रह्या हता NCERT द्वारा प्रायोजित कार्यक्रम उमंग, प्रसारण आकाशवाणीना अमदावाद वडोदरा केन्द्र परथी करवामां आव्युं।
4: सवारे सवारे
3: 354.6 दशांश मीटर्स एटले के 846 किलोहर्ट्स पर आप छो आकाशवाणीना अमदावाद वडोदरा केन्द्र साथे।
5: सवारे सवारे
3: સવારના 9 થયા છે, પ્રસ્તુત કરીએ છીએ માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે। તો મિત્રો, આવો પ્યારભરા આદરભર્યા નમસ્કાર અભિવાદન સાથે કરીએ કાર્યક્રમની શરૂઆત। કાર્યક્રમ સવારે સવારે માહિતી અને મનોરંજનની ગાડી દોડાવીએ। સૌથી પહેલા જે માહિતી આપની સાથે વહેંચવી છે, માહિતી તો શું, આપની સાથે એક વધારે વહેંચવી છે। જી હા મિત્રો, આપ તો જાણો છો આજે આપણે મનાવવા જઈ રહ્યા છીએ સોમનાથ અમૃત પર્વ। સોમનાથ આમ જોવા જઈએ તો ભારતની અજેય સંસ્કૃતિનું પ્રતીક। સોમનાથ એટલે આશાનું ગીત, જે આપણને શીખવાડે કે વિનાશની શક્તિ કરતાં સર્જનની શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે। સોમનાથની વિરાસતનો મહત્વ આમ જોવા જઈએ તો નવી પેઢીને ગૌરવશાળી ઇતિહાસ અને આપણા સંસ્કારો સાથે જોડવાનું એક માધ્યમ। કંઈ કેટલાય વર્ષોના વિનાશકારી પ્રહારો બાદ સોમનાથ આજે પણ આપણા આત્મસન્માન અને સાહસનું ઉદાહરણ બનીને ઊભું છે। આજથી 75 વર્ષ પહેલાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પના કારણે આધુનિક સોમનાથનો માર્ગ પ્રશસ્ત થયો। અને શ્રોતા મિત્રો, આપની યાદ કરાવી દઈએ કે આ જ કારણસર આજે સોમનાથ અમૃત પર્વ આપણે ઉજવી રહ્યા છીએ। સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સોમનાથના પ્રભાસ પાટણ ખાતે સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે એટલે કે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે જાહેર સભામાં ભાગ લેશે અને પ્રજાજનોને સંબોધિત કરશે। આ જ કાર્યક્રમનું જીવંત પ્રસારણ બરાબર 11:10 અમારા દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું। આપ અમારી સાથે જોડાઈને આ પ્રસારણ કાર્યક્રમના અંત સુધી માણી શકો છો।

0: અમિત ત્રિવેદીના સ્વર અને સંગીત સાથે આપ આ ગીત માણી રહ્યા હતા. અમિતાભ ભટ્ટાચાર્યનું શબ્દાંકન હતું અને ફિલ્મ હતી કેદારનાથ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: શું વાત છે, ઘણા દિવસો પછી.
3: હા યાર.
2: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે? અરે એ જ આપણા 60 રૂપિયા.
3: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
2: તો જુઓ ભાઈ, 2 ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
3: અને બીજો?
2: અરે ડિજિટલ પેમેન્ટ કરો UPI થી.
3: આલે યાર, UPI એ તો બચાવી લીધો.
2: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
4: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
5: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
0: સવારે સવારે કાર્યક્રમ માણી રહ્યા છો મિત્રો, આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર.

પરથી. અને હવે કાર્યક્રમમાં વાત કરીએ આજે દિન વિશેષની. જી હા મિત્રો, આજનો દિન વિશેષ છે, આજે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, નેશનલ ટેકનોલોજી ડે. વાત એમ છે કે 1998માં આજના દિવસે જ પોખરણમાં સફળ રીતે પરમાણુ પરીક્ષણ કરવામાં આવેલું, જેનું નામ હતું ઓપરેશન શક્તિ. અને આ પરમાણુ પરીક્ષણની યાદમાં જ આજના દિવસને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે. આ એ જ મિશન છે કે જેણે ભારતને પરમાણુ શક્તિ સંપન્ન દેશ બનાવ્યો. અને આજનો દિવસ ભારતીય વૈજ્ઞાનિકો, ભારતીય એન્જિનિયરોની સિદ્ધિઓને સમર્પિત છે. આ પરીક્ષણના સૂત્રધાર હતા તે સમયના ડીઆરડીઓના વડા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અને આ દિવસ એટલે સ્વદેશી ટેકનોલોજી, અવકાશ સંશોધન અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની પ્રગતિને બિરદાવવાનો દિવસ. મિત્રો, આપ તો જાણો છો કે કોઈપણ ઉજવણીની દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. અને આજના દિવસની એટલે કે નેશનલ ટેકનોલોજી ડેની આ વર્ષની 2026ની થીમ છે રિસ્પોન્સિબલ ઇનોવેશન ફોર ઇન્કલુસિવ ગ્રોથ, એટલે કે સર્વસમાવેશી વિકાસ માટે જવાબદાર નવીનતા. આ વર્ષે આ થીમ અંતર્ગત આ ઉજવણીનું મુખ્ય ધ્યાન છે, મુખ્ય હેતુ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્વદેશી ટેકનિક્સ અને ડીપ ટેક મોમેન્ટ પર આધારિત કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ અને તેનો વપરાશ શરૂ કરવો. સ્વદેશી ટેકનિક સાથે નવીનતા વિકસાવવી એ જ આજના દિવસનો મુખ્ય હેતુ છે. તો પોખરણ પરમાણુ પરીક્ષણોની યાદમાં દિવસ જે ઉજવાય છે તે આજનો દિવસ નેશનલ ટેકનોલોજી ડે. આજના દિવસની આપ સૌને શુભકામનાઓ.

0: મિશન મંગલ આ ફિલ્મનું ગીત આપ હમણાં સાંભળી રહ્યા હતા. શિલ્પા રાવ, આનંદ ભાસ્કર અને અભિજીત શ્રીવાસ્તવનો સ્વર હતો. અમિત ત્રિવેદીનું સંગીત હતું. અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દ હતા.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: બુદ્ધો, નવી કાર જીતવાનો મોકો? વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમ ની ડિટેલ્સ તો ભરવાની છે.
3: ભોવી લે બુદ્ધો,
2: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
3: તું સમજી ગઈ ને? રિલેક્સ.
2: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
4: RBI કહે છે સ્માર્ટ બનો,
2: કૂલ રહો.
0: શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમ અંતર્ગત હવે આપને સંભળાવવા જઈ રહ્યા છે આજના વ્યક્તિ વિશેષની વાત. જી હા મિત્રો, આજે વ્યક્તિ વિશેષ આ કડીમાં ઘણા બધા વ્યક્તિઓની વાત આપના સુધી વહેંચવી છે કે જેમની જન્મજયંતિ આજે આપણે ઉજવી રહ્યા છે. આ કડીમાં સૌથી પહેલા છે શ્રીમતી મૃણાલિની સારાભાઈ, ભારતીય શાસ્ત્રીય નૃત્યના પ્રેરક નાયિકા. શ્રીમતી સારાભાઈ જે ભારતીય શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રમાં અગ્રણી એક નાયિકા, જે એક એવા પહેલા શાસ્ત્રીય નર્તકી જે કોરિયોગ્રાફર બન્યા. તેમણે ભરતનાટ્યમ, કથકલી, મોહિનીઅટ્ટમ જેવી રચનાત્મક કોરિયોગ્રાફી અને પ્રશિક્ષણના માધ્યમથી ભારતીય નૃત્ય જગતની નવી દિશા આપી. 1948માં દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સંસ્થાપના તેમણે કરી અને જેમાં નૃત્ય, નાટક, સંગીત અને કથપુતલી જેવી કેટલીય કળાઓનું પ્રશિક્ષણ આપ્યું. 18,000થી વધારે વિદ્યાર્થીઓને ભરતનાટ્યમ અને કથકલીમાં પ્રશિક્ષિત કર્યા અને 300થી પણ વધારે નૃત્ય નાટકોનું તેમણે કોરિયોગ્રાફી કરી. તેમના યોગદાન માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા. 1965માં પદ્મશ્રી પુરસ્કાર દ્વારા અને 1992માં પદ્મભૂષણ પુરસ્કાર દ્વારા. તો તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને સાદર નમન કરીએ. અને હવે જે વ્યક્તિ વિશેષને યાદ કરવા છે તે છે જય કૃષ્ણમૂર્તિ, એક દાર્શનિક, પ્રવચનકાર અને લેખક, 20મી સદીના મહાન તત્વચિંતક, જેમણે ભારતમાં જન્મ લઈને કેલિફોર્નિયામાં તેઓ સ્થિર થયા, પણ ચિંતનનો લાભ વિશ્વભરના લોકોને આપ્યો. કોઈપણ એક વાદ, એક વિચાર, એક સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત ન હતું. તેમણે હંમેશા ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપ્યું. બધા જથી અહમને નાબૂદ કરવાની ઈચ્છાને લઈને તે વિશાળ જનસમુદાયના હૃદયમાં સ્થાન પામ્યા.

માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસાપાત્ર નથી, ભરોસો તો અંતરમાંથી આવવો જોઈએ. આ તેમનું એક મૂળ વિધાન હતું. તેઓ મનોવૈજ્ઞાનિક ક્રાંતિ, મનની પ્રકૃતિ, ધ્યાન, માનવ સંબંધો, સમાજ વગેરેમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તેના નિષ્ણાત હતા. તો આજે તેમના જન્મદિન નિમિત્તે ચિત્તુ કૃષ્ણમૂર્તિને પણ સાદર નમન કરીએ. અને આજ કડીમાં જેમને યાદ કરવા છે તે આજના વ્યક્તિ વિશેષ છે, આસફ અલી. 1888માં આજના જ દિવસે જન્મેલા આસફ અલી એટલે ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને જાણીતા વકીલ. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના પ્રથમ રાજદૂત તરીકે સેવા આપી હતી. તેમણે ઓડિશાના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. આજના દિવસે જન્મેલા આસફ અલીને તેમની જન્મજયંતિ નિમિત્તે નમન કરીએ.

0: રાઝી ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. સુનિધિ ચૌહાણ અને સાથીઓનો સ્વર હતો, શંકર અહેસાન લોયનું સંગીત અને ગુલઝારની શબ્દ રચના.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શન

0: મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઓહો રે, અસલી નોટ સાથે કેમ રમે છે?
2: ભાઈ, આ ફાટેલી છે.
1: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટને
3: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: RBI કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
4: સવારે સવારે કાર્યક્રમ અંતર્ગત આપ માણી રહ્યા છો માહિતી સાથે મનોરંજન. અને હવે જે માહિતી આપના સાથે વહેંચવી છે તે છે એક વ્યક્તિ વિશેષની વાત. જી હા મિત્રો, આજે છે સઆદત હસન મંટોની જન્મજયંતિ. 1912માં આજના જ દિવસે જન્મેલા મંચો એટલે એક ઉર્દુ વાર્તાકાર, એક જાણીતા નાટ્યકાર અને એક ખૂબ પ્રસિદ્ધ અનુવાદક. તેમની ગણના ઉર્દુ સાહિત્યના પ્રસિદ્ધ લેખકોમાં થતી આવી છે. એમ પણ માનવામાં આવે છે કે તેમની કલમથી સમયની પહેલાં જ વાત નીકળી જતી હતી. તેઓ એક નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, પટકથા લેખક અને ટૂંકી વાર્તા લેખક તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતા. ઓલ ઇન્ડિયા રેડિયો તથા અન્ય કેટલીક સંખ્યાબંધ નામાંકિત સાહિત્ય સામાયિકો અને ફિલ્મ એસોસિએશન સાથે તેઓ સક્રિયપણે સંકળાયેલા હતા. તેમણે તેમના 19 વર્ષના સાહિત્યિક જીવનકાળ દરમિયાન કેટલીય વાર્તાઓ, કંઈ કેટલાય રેડિયો નાટક અને લેખો લખ્યા. તેમના અગણિત વાર્તા સંગ્રહો પણ પ્રકાશિત થયા. તેમની સુપ્રસિદ્ધ વાર્તાઓની વાત કરીએ તો સિંહાઈ હાશીએ, નંગી આવાઝે, લાયસેન્સ, ટોમેટેક સિંહ, ખોલ દો, ટીટવાલ કા કુત્તા, મમ્મી, બૂ, કાલી સલવાર, ઉપર નીચે, દરમિયા, ઠંડા ગોશ્ત, ધુઆં, આ બધી વાર્તાઓ તેમણે લખી. આજે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને સાદર નમન કરીએ. લાલસિંહ ચડ્ડા ફિલ્મનું ગીત, સોનુ નિગમનો સ્વર, પ્રીતમનું સંગીત, અમિતાભ ભટ્ટાચાર્યની શબ્દરચના.

0: સવારે સવારે
1: સવારે સવારે
0: તો આપોઆપની રેડિયો દોસ્ત આસ્થાને રજા કાર્યક્રમ સવારે સવારેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સવારે સવારે

0: સવારે સવારે.
1: તો શ્રોતા મિત્રો, આ હતો માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. રોજ સવારે નવ ના ટકોરે અમારી સાથે જોડાઈને આપ પણ માણી શકો છો દિન વિશેષ અને વ્યક્તિ વિશેષની વાતો, માહિતી અને મનોરંજન કાર્યક્રમ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા સવારના 9:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.
1: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: હું રોઝી. આજે આપણે આપણા કાર્યક્રમમાં હજના એ મુકામ પર પહોંચી ગયા છીએ જ્યાં સફર પોતાના ચરમ પર હોય છે. આ એ પડાવ છે જ્યાં ઇન્સાન માત્ર યાત્રી નથી રહેતો, પરંતુ એક બંદો બની જાય છે, જે પોતાના રબની સામે ઉભો હોય પોતાની પૂરી સચ્ચાઈ સાથે.
0: હા, મક્કાની પવિત્ર ધરતી જ્યાં દુનિયાભરમાંથી આવેલા લાખો મુસલમાન એક જ મકસદ લઈને ભેગા થાય છે, અલ્લાહની ઇબાદત અને હજની ફરઝ અદાયગી. દોસ્તો, આજનો વિષય છે મક્કાથી અરાફાત સુધીની સફર. આ હજનો સૌથી અગત્યનો તબક્કો છે. અહીં જ તવાફ છે, સઈ છે, મીના છે, અરાફાત છે, મુઝદલિફા છે અને જમરાત છે. આ ઇબાદતનો ઉત્કર્ષ છે, પરંતુ સાથે જ આ સબ્ર, અનુશાસન અને સુરક્ષાની સૌથી મોટી પરીક્ષા પણ છે.
2: તમામ હાજી ધ્યાન આપે, આપણે હવે અરાફાત તરફ રવાના થઈ રહ્યા છીએ. કૃપા કરીને પોતાના સમૂહ સાથે રહેજો.
3: હાજી સાહેબ, અરાફાતનો દિવસ આટલો મહત્વપૂર્ણ કેમ હોય છે?
4: બેટા, હજનો અસલ દિવસ આજ છે. જો કોઈ અરાફાત ન પહોંચ્યું તો તેની હજ પૂરી નથી થતી.
5: તો આજનો દિવસ સૌથી અગત્યનો છે?
4: હા, આજનો દિવસ દુઆ, તોબા અને રહેમતનો દિવસ છે.
5: મને તો બહુ ગભરામણ થઈ રહી છે. આ બધું કેવી રીતે થશે?
4: બેટા, ગભરાશો નહીં. હજની સફર સબ્ર અને નિયતની સફર છે. અલ્લાહ નિયત જુએ છે.

0: યા અલ્લાહ, આ એ જ ઘર છે જેના માટે મેં આખી ઉંમર રાહ જોઈ છે.
1: હાજી સાહેબ, તમે બેસી જાઓ, થોડું પાણી પી લો. પહેલી નજરમાં ઘણા લોકો પોતાના જજ્બાત રોકી શકતા નથી.
0: મેં વિચાર્યું હતું કે હું બહુ મજબૂત રહીશ, પણ આ નજારો જોઈને દિલ ભરાઈ આવ્યું.
1: આ નબળાઈ નથી, આ મોહબ્બત છે.
2: સફા અને મરવા વચ્ચે સહી કરતી વખતે ઇન્સાન હઝરત હાજરાને યાદ કરે છે. તે દોડ માત્ર પાણીની શોધ નહોતી, પરંતુ ભરોસા અને સંઘર્ષની મિસાલ હતી. હજ દરમિયાન હવામાન ગરમ હોઈ શકે છે, તેથી વારંવાર એવું કહેવામાં આવે છે કે પાણી પીતા રહો, માથું ઢાંકીને રાખો અને આરામ પણ કરતા રહો.
3: મેડિકલ ટીમ અને સહાયતા કેન્દ્ર દરેક સમયે હાજર રહે છે, પરંતુ પોતાની સાવધાની એ સૌથી પહેલી સુરક્ષા છે.

0: મીનામાં હજારો તંબુઓનું શહેર વસે છે. દરેક સમૂહનું પોતાનું નિર્ધારિત સ્થાન હોય છે.
1: અહીં સૌથી જરૂરી છે પોતાના ટેન્ટનો નંબર યાદ રાખવું, ઓળખ કાર્ડ સંભાળીને રાખવું અને સમૂહથી અલગ ન થવું. તમારો ટેન્ટ નંબર 27 છે, આ તમારું કાર્ડ, અને સંભાળીને રાખો.
2: અને જો હું રસ્તો ભૂલી જાઉં તો?
1: તમારું ઈ બ્રેસલેટ, સ્માર્ટ રિસ્ટ બેન્ડ અને ઓળખ કાર્ડ તમારી મદદ કરશે. ગભરાશો નહીં. અને આખરે કાફલો અરાફાતની ધરતી પર પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં ઇન્સાન અલ્લાહની સામે પોતાના ગુનાહોની માફી માંગે છે.
0: અરાફાતનો દિવસ હજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અહીં ઉભા રહીને ઇન્સાન પોતાના રબ સાથે સીધી વાત કરે છે. અહીં કોઈ અમીરી નથી, કોઈ ગરીબી નથી, બધા એક જેવા જ કપડામાં છે, એક સરખા હાથ ઉઠાવેલા.

0: या रब, मैं जे भूलो करी तेने माफ करी दे। मारा बाळको ने साचो रस्तो देखाड, मारा देश मा अमन अने तरक्की आप।
1: आयशा, जो कितना लोको हाथ उठाईने दुआ करी रहया छे।
2: दिल चाहे छे बस रड़ता रहिए अने दुआ करता रहिए। रहमत अज तो अराफातनी असली रूह छे। इंसान पोताना रबनी सौथी नजीक होय छे।
1: या अल्लाह, जो मारा थी कोई पण भूल थई होय तो माफ करी देजो।
2: या रब, अमारा परिवार अने मारा भारत ने सलामत राखजो।
3: जुओ बेटा, हज आपणने एज शिखवे छे के इंसानियत, सब्र अने भाईचारो सौथी मोटी चीज छे।
4: मक्का थी अराफात सुधीनी आ सफर मात्र अंतरनी सफर नथी, पण दिलनी सफाई अने रूहनी ताजगीनी सफर छे। आ सफर आपणने याद अपावे छे के दुनियामां इंसान भले गमे त्यानो होय, अल्लाहनी सामे बधा बराबर छे।
5: મુઝદલિફામાં રાત વિતાવવી અને પછી જમરાત તરફ આગળ વધવું એ ધૈર્ય અને અનુશાસન યાને કે શિસ્તની સૌથી મોટી પરીક્ષા છે।
4: નિર્ધારિત સમય પર જવું, ભીડમાં ધક્કો ન મારવો અને પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે। કુરબાની માત્ર એક રસમ નથી, આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। આ આપણને શીખવે છે કે આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થની કુરબાની આપીએ।
5: જ્યારે તવાફ એ વિદાનો સમય આવે છે ત્યારે દિલ ભારી થઈ જાય છે। ઘણા લોકો કાબા તરફ જોઈને કહે છે, યા અલ્લાહ, જો જિંદગી રહી તો ફરી બોલાવજો।
0: હું અહીંથી જઈ રહ્યો છું, પણ મારું દિલ અહીં જ રહેશે।
6: લાગે છે જાણે પોતાને અહીં જ છોડી રહી છું।
7: આપણે ફરી આવીશું પોતાના અમન અને ચેનની ખુશખબરી લઈને।
0: હા, હું પણ ફરી આવવા માંગીશ, જો તમારી મરજી હશે તો। અહીં કોઈનું પણ એક વાર આવવાથી દિલ નથી ભરાતું।
6: ભારત સરકારે જે રીતે સહુલિયતો આપી છે તેનાથી મનમાં અરમાન જાગ્યા છે કે આપણે ફરીથી અહીં આવી શકીએ છીએ।
7: હા આંટી, ફરી આપણે બધા મળીને એક વાર ફરી પોતાના વતન ભારત માટે, તેની તરક્કી માટે દુઆ માંગીશું। અમને ભરોસો છે અમારી દુઆ કબૂલ થશે, ભારત આવી જ રીતે આગળ વધતું રહેશે બધાને સાથે લઈને।
0: આમીન।
4: આજના આ વિસ્તૃત એપિસોડનો સંદેશ સાફ છે, હજ માત્ર રસમોનું નામ નથી, આ સબ્ર, અનુશાસન, સુરક્ષા અને ઇન્સાનિયતનો પાઠ છે। ભીડમાં ધૈર્ય, ગરમીમાં સાવધાની અને નિર્દેશોનું પાલન, એ જ સાચી ઇબાદત છે।
5: આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વાપસીની સફર અને હજ પછીના બદલાવની। ત્યાં સુધી અમને આપો ઇજાજત અને સાંભળતા રહો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
8: મદદ અમારી મંઝિલ તમારી।
5: નમસ્કાર, ખુદા હાફિઝ।

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. આજે આ કાર્યક્રમની 9મી કડી આપે સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતોની પ્રથમ પ્રસ્તુતિ રમેશ શાહની રચના, સ્વર તથા સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો ગુજરાતી ગીતો. આજે કાર્યક્રમ અંતર્ગત આપને સંભળાવી રહ્યા છે પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતથી સજેલા કેટલાક ગીતો હંસા દવે તથા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં. કાર્યક્રમમાં આગળ વધી અને આપને એક અન્ય સુમધુર ગીત સંભળાવીએ પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ લઈએ.
2: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: તો શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ મેઘબિંદુની રચના, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત, હંસા દવેનો સ્વર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. કાર્યક્રમમાં આજે આપને સંભળાવી રહ્યા છીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતથી સજેલા કેટલાક એવા ગીતો જેમાં સ્વર હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયના છે. કાર્યક્રમમાં આગળ વધીએ પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
2: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમના અંતમાં કૈલાશ પંડિતની રચના હંસા દવે પુરુષોત્તમ ઉપાધ્યાયનો યુગલ સ્વર, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અત્યારે વિરામ આપીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 10 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોમનાથમાં આવકારવા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. અનેક લોકો

જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. તમિલનાડુ વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી આજે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. ઉત્તરાખંડ વહીવટીતંત્રે રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવા અપીલ કરી. સ્પેનના મેડ્રિડ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, હન્ટા વાયરસથી પ્રભાવિત ક્રૂઝ જહાજ પર સવાર બે ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને તેમનામાં વાયરસના કોઈ ચેપના લક્ષણો નથી. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં ચારના મોત. હિમાચલના મનાલીમાં કાર ખીણમાં ખાબકતા ભાવનગરના એક જ પરિવારના પાંચના મોત. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી. આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને બે વિકેટથી હરાવ્યું. જ્યારે હવામાન વિભાગે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી રહેવાની આગાહી કરી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સાહિત્ય પત્રિકા અહો આશ્વત ટૂંકી વાર્તા વાર્તાકાર બકુલા દેસાઈ.
1: પંછી બનો ઉડતી ફિરો મસ્ત ગગન મેં રિંગટોને એને જગાડી દીધી. સામે નાટ્ય નિર્માતા મોહન તક્તાવાલા એને માટે અહો આશ્ચર્યમ નાટકનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. મોહનદાએ ટૂંકમાં નાટકનો પ્લોટ પણ કહ્યો. ત્યારે એને થયું કે ઓહો આશ્ચર્યમ તો આજની સરોવર છે. પોતે મુખ્ય નાયિકા, દોઢ કલાકનું પ્રયોગશીલ એક પાત્રી અભિનેત નાટક. અલબત્ત નાટક દરમિયાન દર્શકોને સહભાગીદારી ખરી, પરંતુ એ તો અલગ ઝલક. નાટ્યગૃહમાં ઉપસ્થિત દર્શકોનું ધ્યાન તો નાયિકા પર જ રહેશે. એણે મનોમન તાળો મેળવ્યો અને મોહનદાને હા પાડી દીધી. ત્યારે રેડિયો પર એનું મનગમતું ગાયન સંભળાયું, આજ મેં ઉપર આસમાન નીચે. સાંભળીને એના પગ નૃત્ય માટે થરક્યા. એ જ સમયે આજીભાઈએ એના ઓરડામાં પ્રવેશ કર્યો. એ જાણતી હતી કે સવાર સવારે આજીભાઈ રૂમમાં આવે ત્યારે બંને નાનકા સાથે હોય અને એમને સિરિયલ ખવડાવવાની મથામણ હોય. બંને માટે અલગ અલગ કેરગીવર રાખવાનું પણ એને પોસાતું. શ્રેષ્ઠ બ્રાન્ડેડ મોંઘાદાટ વ્યંજનો ચાંદીના વાડકા ચમચી સાથે હજરા હજુર. સદૈવ હસતા રહેતા બંને નાનકા પણ ટીવી પર જાહેરાતો અને સોશિયલ મીડિયા પર પોતાની હયાતીનો જાદુ પાથરતા છવાઈ રહેતા. આજીભાઈને જોઈને એણે પોતાના થરકતા અંગો સ્થિર કર્યા અને સામે જોયું. આજીભાઈ એટલે એના શિક્ષિત, સમજદાર, માયાળુ, સમર્પિત દાઈમા. પોતાની મમ્મી તો હંમેશા કામમાં વ્યસ્ત રહેતી. માં પણ પોતાના જમાનાની દમદાર અભિનેત્રી હતી. કારકિર્દીના પડકારો સામે સંતાનો માટે એની પાસે સમય નહોતો, પરંતુ સગવડો અને સ્વતંત્રતા માટે એ કદી પાછીપાની કરતી નહીં. જન્મથી આજ પર્યંત એને આજીભાઈ જ સાચવતા આવ્યા છે. આમ તો પોતે પણ હંમેશા કામમાં વ્યસ્ત જ રહેતી, પરંતુ હવે પછી અવ્વલ નંબરના નિર્માતા દિગ્દર્શક સાથે કામ કરવાનું છે એટલે ઘડીની ફુરસદ નહીં મળે એને વિચાર આવ્યો. એ બંને ટાબરિયાના કલબલાટમાં ખોવાઈ ગઈ. આજીભાઈએ અથર્વાને ખોળે લીધો અને એને સિરિયલ ખવડાવતા એની સામે ઈશારો કર્યો કે રૂચાને પણ ખવડાવવાનું છે, તો એને ખોળે લે. એનું ધ્યાન એ તરફ નહોતું. એ તો આજીભાઈને હરખભેર પોતાના સમાચાર આપવા ઉત્સુક હતી કે પોતે કેટલું સરસ કામ કરશે જે કામ એને મળ્યું છે. એમણે એને નજરઅંદાજ કરી રૂચાને એને ખોળે બેસાડી ખવડાવવા ફરીથી ઈશારો કર્યો. એણે મને કહ મને

થઈ એમની વાત માની અને રોજાને ખવડાવવાનું શરૂ કર્યું. અનાયાસે એના અસંપ્રજ્ઞાત મને નોંધ્યું કે આજીભાઈ કેટલું વહલપૂર્વક અથર્વને ખવડાવે છે અને પોતે રૂચાને જાણે યંત્રવત. ઘડી પહેલાંનો ઉત્સાહ મંદ પ્રાણ થઈ પાછળ ધકેલાઈ ગયો. બચ્ચાએ બ્રેકફાસ્ટ કાર્યક્રમ તો પૂરો થયો અને બંને કેરગીવર્સ એમને લઈને બહાર જવા નીકળી એટલે હર્ષ થઈ. આજીબાની સામે જોયું, કારણ કે તેઓ કંઈક કહેવાની ફિરાકમાં હોય તેમ એની સામે બેસી રહ્યા હતા. એમણે સમય ગુમાવ્યા વગર જ શરૂ કરતાં કહ્યું કે તારો ફોન સાયલન્ટ કર અને મારી વાત પર ધ્યાન આપ. જોકે એણે એમને અટકાવ્યા અને પોતે જે સમાચાર આપવા હતા તે જ હરખભેર આપી દીધા. એ સમાચાર સાંભળીને ખુશ તો થયા, એના ઓવરના પણ લીધા, છતાં આજે એમણે જે કહેવું હતું તે કહી જ દીધું. આજકાલ હું જોઈ રહી છું કે એવું તો શું છે કે તું આ બચ્ચાઓથી દૂર ભક્તિ ફરે છે, જે છોકરાના જન્મ માટે તે આકાશ પાતાળ એક કર્યા હતા અને હવે તેમને જોઈને જાણે તેઓ ક્યાંક હર્ડલ હોય તેવા તારા મોઢાના ભાવ થઈ જતા હોય છે. હું સમજું છું કે તારી કારકિર્દી પર તારે ધ્યાન આપવાનું જ હોય, બધાની સગવડ માટે તું મથે છે, પરંતુ યાદ રાખ બેટા કે તારા સંતાનો તારી જવાબદારી છે. એવું નથી, પરંતુ મારી સામે આખો આકાશ છે અને ઉડવાનો સમય આવ્યો છે ત્યારે મારાથી બધું નથી પહોંચાતું. આજીબાઈને જવાબ આપતી વખતે એ એમની સામે નજર માંડી ન શકી. અકો બેટા, તારું નામ આકાંક્ષા પાડેલું ને, ત્યારથી જ મને થતું કે જો તારી આકાંક્ષાઓ મહત્વાકાંક્ષા બની જશે તો આપણી સીધી સાદી જિંદગીના હાલ હવાલ કેવા થશે. તારી માનું નામ તૃપ્તિ ઢગલાબંધ સુખ સાહેબી વચ્ચે એ હર હંમેશ અજંપ અને અતૃપ્ત રહી. આજે ભવ્ય ભૂતકાળ વાગોળતર રહીને ખુશ થવું, અથર્વ અને રૂચાને વહલપૂર્વક મોટા કરવાના, ત્યારે એ પોતાની જાતને સંકોરીને એકલતાની દુનિયામાં અટવાઈ ગઈ છે. તે તારી કારકિર્દીનો માર્ગ એવો જ પસંદ કર્યો જે તારી માનો હતો. જિંદગીને સહજતાથી સંતુલિત કરીને જીવવાનું શીખ. આમ પણ તે બચ્ચાઓના જન્મ માટે IVF સરોગસીનો જે અખતરો કર્યો એ કંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલતો નહોતો જ. તારી પાસે તો તારો ઢીંગલો પણ નથી, કારણ કે તે સિંગલ મધરહુડ પસંદ કર્યો છે. તને તારી સ્વતંત્રતા વાલી છે, પરંતુ એટલું તો સમજ કે બચ્ચાને તો મા બાપ બંનેની જરૂર હોય છે. ત્યારે પણ મેં તને સમજાવી જ હતી, બાળકો બે વ્યક્તિની સહભાગીદારીનું પરિણામ હોય છે. એકલપણે બાળકોને મોટા કરવા કરતાં માતા પિતા બંને સાથે મળીને ઉછેરે તો એક સંપૂર્ણ પરિવાર બને છે, પરંતુ તને ક્યાં કોઈનું સાંભળવાની ટેવ છે. આજીબાઈ એક શ્વાસે બોલતા ગયા અને અકુની સામે સમગ્ર સમયખંડ ફિલ્મની પટ્ટીની જેમ પસાર થઈ ગયો. એને પોતાનું બાળપણ યાદ આવી ગયું. એ મમ્મી સાથે દેશ વિદેશ દુનિયામાં ફરતી, પાપાનું કાર્યક્ષેત્ર જ જુદું. બંને કહેતા કે સાથે રહેવું અગત્યનું નથી, ક્વોલિટેટિવ ટાઈમનું મહત્ત્વ છે. તેઓ પોતાની જાતને લોંગ ડિસ્ટન્સ મેરેજ કપલ તરીકે ઓળખાવતા અને ગર્વ અનુભવતા. મુક્ત જીવનશૈલીના ચાહકોની જમાતમાં તેઓ અગ્રસ્થાન ભોગવતા. બંને પોતાના અંગત સંબંધો હતા એની પણ ઘરમાં વાત કરતા નિખાલસતાથી અને ચર્ચા પણ કરતા કે દુનિયા કેવી રીતે બદલી શકાય છે. જૂની કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, પરંપરાગત વિભાગળ એકવિધ અને બંધિયાર બની ગઈ છે. દરેકને ઉડવા માટે પોતાનું આકાશ અને સ્વતંત્રતા જોઈએ, જેથી શાંતિથી જીવી શકાય મુક્તપણે. એવા મુક્તતા સભર વિચારોના સમયખંડમાં જ પાપાને એક દિવસ કોઈ એક અંગત સંબંધ વધારે પોતીકો લાગ્યો અને પાપાની દુનિયા બદલાઈ ગઈ, સાથે મમ્મીની અને પોતાની પણ. રોજિંદા જીવનમાં તો એવો કોઈ ખાસ ફરક ન પડ્યો, પણ ક્વોલિટેટિવ ટાઈમ મશીન ખોટકાઈ ગયું. મમ્મીના અંગત સંબંધનું ફલક વિશાળ થઈ ગયું. પોતે તો આજીભાઈને સહર જ રહી ગઈ. ત્યારથી મનમાં એક વાત ઠસી ગઈ હતી કે જીવનમાં આધિપત્ય જમાવતો પુરુષ કોઈ પણ સ્વરૂપે ન જ સ્વીકારીશ. પ્રેમ અને લાગણી સંબંધો

કુટુંબની પરિભાષા, સામાજિક વ્યવસ્થાના નીતિ નિયમોને એના મનમાં ગજબની ભેળસેળ થઈ ગઈ. આજીભાઈ એને પોતાની વાસ્તવિક ધરતી પર ઊભા રહી નિર્ણયો લેવા સમજાવતા રહ્યા, પરંતુ એ કશું સાંભળતી નહીં. એટલે મન થાય ત્યારે માતા બનવાનું વિચારીને એણે પોતાના ઓવમ ફ્રીઝ કરાવી દીધા. એક સમયે કામ કરતાં કરતાં એક સંબંધમાં એવો નેડો લાગ્યો કે IVF સરોગસીને રવાડે ચડી ગમતા મિત્રને પોતાના સંતાનોનો પિતા બનવા સંમત કરી દીધો. ત્યારે ક્ષણભર પણ ન વિચારેલું કે મિત્ર તો પિતૃત્વની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે, પણ પોતે માતૃત્વના માળામાં ગું થઈ જશે. કુદરતે મહેર કરીને જોડિયા સંતાનો ખોળે રમતા કર્યા. અને પોતે સિંગલ મધરહુડ એન્જોય કરવા લાગી. પરંતુ આજે આજીભાઈ પોતાને કયો રીસો બતાવી રહ્યા છે? એમના પ્રતિબિંબિત છબી અકો આકાંક્ષાની છે કે મહત્વાકાંક્ષાની છે? જ્યારે મોરે અદલ પોતાના પિતા જેવી દેખાતો અથર્વ કયા લક્ષણ અને કોની વારસાઈ અકબંધ રાખી રહ્યો છે? પોતાની ફિલોસોફી અને સમજણ ક્યાંક ગોથુતો ખાઈ ગઈ છે કે કેમ? આજીભાઈ સાચું જ તો કહે છે, એને હવે અથર્વ પોતાનું નથી લાગતો. અને રૂચા પણ ક્યાં અલગ લાગે છે. એક દિવસ આજીભાઈ એને માટે સાચું જ કહેતા હતા કે અક્કુ, તું તો અદલ તારી ફૂઈ જેવી, ફૂઈ ભત્રીજીની જોડ. ક્યાં હશે મારા ફૂઈ? કોણ હશે અથર્વ રૂચાના ફોઈ? કાકા, દાદા, દાદી? ફોઈ કે આંટ, કાકા કે અંકલ? પોતાને તો મામા માસી જ હતા, પરંતુ ફોઈ કે કાકા ક્યાં હતા? દાદા દાદી હતા કે નહીં? પાપાએ તો ક્યારે કોઈ એવી પીછાણ આપી નથી. આ બધું આજે કેમ યાદ આવે છે? મારે નથી કરવું આ બધું યાદ. મારે તો તેજસ્વી અને યશસ્વી કારકિર્દી પર ધ્યાન આપવાનું છે. ત્યાં આજીભાઈના સવાલે એને ઢંઢોળી. આજીભાઈ કહી રહ્યા હતા, અકો બેબી, હવે એ દિવસ નજીક આવી રહ્યો છે જ્યારે અથર્વ અને રૂચા એમના પાપા વિશે સવાલના જવાબ તારે આપવા પડશે. જ્યારે તારે અથર્વ અને રૂચાને એમના પિતા વિશેના સવાલોના જવાબ આપવા પડશે, એની તૈયારી માટે તું તો કાઉન્સેલિંગની વાત કરતી હતી ને? મનોવિજ્ઞાન પાસે બધા સવાલોના જવાબ છે કે નહીં તે પણ સવાલ છે. માનવ મન ક્યારે શું કરશે, કેવો પ્રતિભાવ આપશે, એ વિશે 1+1=2 જેવું જવાબપત્ર હોય છે ખરું, જે દરેક જટિલતા ઉકેલી શકે. હું તો તને પગથી માથા સુધી બરાબર ઓળખું છું. તને હવે આ સંતાનોમાંથી રસ ઉડી ગયો છે. બેબી, આ રમકડા નથી કે ન ગમે એટલે કોરાણે મૂકી દેવાના. તું તો એવું કહી રહી છે કે જાણે આ જીવંત બાળકો નથી, પણ તે ઈચ્છેલા રમકડા છે. એને પણ મનોમન સવાલ થઈ રહ્યો હતો કે શું હવે આ સંતાનોમાંથી પોતાનો રસ ઉડી ગયો છે? જો એ સાચું છે તો કેમ એવું થઈ રહ્યું છે કે આ બચ્ચા તો હજી 3-4 વર્ષના છે? અમુક બાબત કદાચ એમની સમજ બહાર પણ હોય. જે મિત્ર દૂર દૂર સુધી કોરાણે મુકાઈ ગયો હતો એ હવે કેમ નજરે ચડા કરે છે? આ સંતાનો કેમ નથી ગમતા એનો જવાબ નથી મળતો. એ લોકો તો કોઈ બાયોલોજીકલ નીડની બાયપ્રોડક્ટ પણ નથી. કે ચહી જેતીને સ્વીકારેલી એક લાંબી કઠિન પ્રોસેસનું પરિણામ છે અથર્વ અને રૂચા. એ હવે નથી ગમતા? મનોમન સવાલનો જવાબ શોધવાની મથામણ શરૂ થઈ. ત્યાં તો વોટ્સએપ પર મેસેજ દેખાયો, મોહનદાસ સાથે મિટિંગમાં જવું પડશે. એણે મિટિંગમાં મન પરોવ્યું અને જે તે સ્થળ પર પહોંચ્યા તો એમની જ રાહ જોવાઈ રહી હતી. પઠન વખતે

લાગ્યું કે મોહનદાના નાટકનો છેડો ક્યાંક ને ક્યાંક એને અડતો હતો. નાટકના અંતે નાયિકા પણ જવાબ શોધતી રહે છે, નાટકના અંતે નાયિકા પણ જવાબ શોધતી રહે છે કે ફ્રીજ કરેલા શુક્રાણુ અને સ્ત્રી બીજના સંયોગથી મળેલ પુત્રી હવે કેમ એના પતિને ગમતી નથી, એટલે કે નાટકના નાયકને. મોહનદાનું નાટક એવો સંદેશો આપતું હતું કે દીકરી હજી પણ ક્યાંક ભણ જોઈતી છે, પછી ગમે તેટલી સાધના પછી સાધ્ય થઈ હોય. એ તો આશ્ચર્યકારક છે, દીકરીને દીકરાનો ભેદભાવ તો ત્યાંનો ત્યાં જ છે, દીકરીને દીકરાનો ભેદભાવ તો ત્યાંનો ત્યાં જ રહે છે. મનોમન સવાલ સાથે રિહર્સલ શરૂ થયા. અક્કો બેબી નાટકમાં વધારે ને વધારે ઓતપ્રોત થવા લાગી એવું આજીભાઈને લાગ્યું, એવું આજીભાઈને લાગતું અને એ મનોમન વિચાર્યા કરતા. સંધાનો સાથે પણ એનું વર્તન કેટલું અસમંજસતાથી ભરેલું છે. એમ જ પહેલો શો રિલીઝ થયો ત્યારે નાટક અને પોતાની મનોદશા વચ્ચે અટવાતી આકાંક્ષા શો દરમિયાન જ નાટકની જરૂરિયાત પ્રમાણે પોતાની માતાના રોલ માટે એક જાજરમાન મહિલાની શોધ કરવા લાગી અને એમને ઊભા કર્યા. એ મહિલાએ તો સ્પષ્ટ જણાવી દીધું કે નાટક બાટક પછી બાકી સાચુકલી જિંદગીમાં મેં તો વર ઘરને છોકરાને જ નજર સામે રાખ્યા છે, મને વળી નાટકનો ક્યાં અનુભવ છે કે કરતા આવડે. બાકી દીકરા સાચું કહું તો દરેક જગા રંગમંચ છે, બધે સાચુકલા કાલ્પનિક નાટકો ચાલતા જ હોય છે, આપણી દરેકની જિંદગી પણ નાટક જ છે. અહીં ભલે ઈચ્છિત બાળક મળ્યું કે ન મળ્યું, પરંતુ ધરતી પર અવતરિત પ્રત્યેક જીવ વલનો અધિકારી છે. આ નાટકની દીકરી પણ જો તારા પતિને ન ગમતી હોય તો વધારે સવાલ ન કર અને તું એને ઘરે વળગાડી દે. દર્શકો સમજે વિચારે કે ખરેખર નાટક થઈ રહ્યું છે કે સાચુકલી ઘટના બની રહી છે, તે પહેલાં તો નાટ્યગૃહમાંથી બે બચ્ચા મમ્મી કરતાં કરતાં આકાંક્ષા તરફ દોડ્યા અને આકાંક્ષા એમને ઘરે વળગાવી દીધા. ત્યારે બાળકો પાછળ દોડતા આવેલા આજીભાઈ બોલી ઉઠ્યા, અહો આશ્ચર્યમ! દર્શક સમૂહની તાળીઓના ગડગડાટમાં બધા સવાલોનો જવાબ ઓગળી ગયા. આકાંક્ષા અને બંને સંતાનોના મિલાપનું દ્રશ્ય લોકોના કેમેરા અને વિડીયોમાં ઝીલાતું રહ્યું અને નાટકની સચ્ચાઈ કે કાલ્પનિકતા બધું એકરૂપ થઈ ગયું. બકુલા દેસાઈ ગાસવાલા ફલસા.

0: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. હવે સાંભળશો ગઝલ વાંચન.
1: ગઝલ. ભાઈઓમાં ભાઈ ચારા ના રહ્યા, ભાઈઓમાં ભાઈ ચારા ના રહ્યા, લોહીના સંબંધ સારા ના રહ્યા. બે ઘડી રોકાઈ પોરો ખાઈએ, બે ઘડી રોકાઈ પોરો ખાઈએ, ક્યાંય પણ એવા ઉતારા ના રહ્યા. ને શેર કે હકપૂર્વક માંગવાનું કઈ રીતે, હકપૂર્વક માંગવાનું કઈ રીતે, મન મૂકીને આપનારા ના રહ્યા. ને શેર કે વેદના વહેતી કરી શું ફાયદો, વેદના વહેતી કરી શું ફાયદો, આંસુઓને વાંચનારા ના રહ્યા. ને મક્તા કે ચાલજે નાદાન તું તારી રીતે, ચાલજે નાદાન તું તારી રીતે, હાથ ઝાલી ચાલનારા ના રહ્યા. ભાઈઓમાં ભાઈચારા ના રહ્યા, લોહીના સંબંધ સારા ના રહ્યા. ને બીજી એક ગઝલ મતલા છે કે જાત સાથે દ્વંદ્વ ચાલે છે સતત, જાત સાથે દ્વંદ્વ ચાલે છે સતત, ભીતરે એક જંગ ચાલે છે સતત, જાત સાથે દ્વંદ્વ ચાલે છે સતત, ભીતરે એક જંગ ચાલે છે સતત. ને હું કદી પણ એકલો હોતો નથી, હું કદી પણ એકલો હોતો નથી, કોઈ

મારી સાથે ચાલે છે સતત, હું કદી પણ એકલો હોતો નથી, કોઈ મારી સંગ ચાલે છે સતત. ને શેર કે શ્વાસનું આવાગમન છે એ રીતે, શ્વાસનું આવાગમન છે એ રીતે, જાને અંગે અંગ ચાલે છે સતત. ને નિત્ય નૂતન ચાલ ચાલે છે સમય, નિત્ય નૂતન ચાલ ચાલે છે સમય, ને જીવન શતરંજ ચાલે છે સતત. ને ચાલશે ના રંગ બીજો કોઈ પણ, ચાલશે ના રંગ બીજો કોઈ પણ, પ્રેમનો બસ રંગ ચાલે છે સતત. ને હું નિખાલસ છું એટલે નિશ્ચિંત છું, હું નિખાલસ છું એટલે નિશ્ચિંત છું, બાકી સગળે દંભ ચાલે છે સતત. ને મક્તા કે જિંદગી નાદાનની એવી સહજ, જિંદગી નાદાનની એવી સહજ, કે બધા થઈ દંગ ચાલે છે સતત, જાત સાથે દ્વંદ્વ ચાલે છે સતત, ભીતરે એક જંગ ચાલે છે સતત. ને બીજી એક ગઝલ મતલા છે કે સત્યને લાચાર જોવાનું નથી ગમતું મને, સત્યને લાચાર જોવાનું નથી ગમતું મને, ને નામનું બસ નામ હોવાનું નથી ગમતું મને. ને શેર કે હસતા હસતા યુદ્ધભૂમિમાં ખપી જાવું ગમે, હસતા હસતા યુદ્ધભૂમિમાં ખપી જાવું ગમે, કિંતુ ભારી હાર રોવાનું નથી ગમતું મને. ને હોય જો સંજોગ કપરા ભાત ભીડી લઉં તરત, હોય જો સંજોગ કપરા ભાત ભીડી લઉં તરત, આંખમાંથી અશ્રુ લોવાનું નથી ગમતું મને. ને હું અલગ કંડારવાનો છું કોઈ કેડી હવે, હું અલગ કંડારવાનો છું કોઈ કેડી હવે, સ્થિર જળમાં હાથ ધોવાનું નથી ગમતું મને. ને વીજ ચમકારે પરોવી લે ભલે ને પાનભાઈ, વીજ ચમકારે પરોવી લે ભલે ને પાનભાઈ, એ જ રીતે દોર પ્રોવાનું નથી ગમતું મને. ને મક્તા છે કે આત્મા નાદાન જાગ્રત હોય એ પર્યાપ્ત છે, આત્મા નાદાન જાગ્રત હોય એ પર્યાપ્ત છે, એ જ મૂડી છે જે ખોવાનું નથી ગમતું મને, સત્યને લાચાર જોવાનું નથી ગમતું મને, ને નામનું બસ નામ હોવાનું નથી ગમતું મને. ને એક નાની બેરની ગઝલ મતલા છે કે સામે દેવા ધરણા આવે, સામે દેવા ધરણા આવે, કેવા કેવા શમણા આવે, સામે દેવા ધરણા આવે, કેવા કેવા શમણા આવે. ને મારે દ્વારે દસ્તક દેવા, મારે દ્વારે દસ્તક દેવા, એ આવે ને હમણાં આવે. ને એક હકીકત એવી પણ છે, એક હકીકત એવી પણ છે, જેને મળવા ભ્રમણા આવે. ને આપ જુએ ઝૂકીને જેને, આપ જુએ ઝૂકીને જેને, ધરતી પર એ રમણા આવે. ને મક્તા કે દિલને ઘાયલ કરવા નાદાન, દિલને ઘાયલ કરવા નાદાન, ચહેરા નાજુક નમના આવે, સામે દેવા ધરણા આવે, કેવા કેવા શમણા આવે. ને બીજી એક થોડી લાંબી બેરની ગઝલ રમતિયા છંદમાં કે હાથ પડી ને દોડી આવ્યો, હાથ પડી ને દોડી આવ્યો, પહેલાં હું કંઈ આવો નહોતો, હાથ પડીને દોડી આવ્યો, પહેલાં હું કંઈ આવો નહોતો, રોજ ફરું છું થઈ રઘવાયો, પહેલાં હું કંઈ આવો નહોતો. ને એક શેર કે પહેલાં બા કહેતી હતી બેટા બહાર જરા ફરવાનું રાખો, પહેલાં બા કહેતી હતી બેટા બહાર જરા ફરવાનું રાખો, આંખ મળીને હું બદલાયો, પહેલાં હું કંઈ આવો નહોતો. ને શેર કે મનમેળામાં મેઘધનુષી સપનાઓએ ધામો નાખ્યો, મનમેળામાં મેઘધનુષી સપનાઓએ ધામો નાખ્યો, એના રંગોથી રંગાયો, પહેલાં હું કંઈ આવો નહોતો. ને શેર કે એને કીધું તારી સાથે જીવન વીતે તો સારું છે,
એને

0: તારી સાથે જીવન બીતે તો સારું ને, રૂવે રૂવેથી હરખાયો, પહેલાં હું કંઈ આવો નહોતો, ને મગતા કે એની વાતોમાં આવીને ઠોકર ખાધી તો પણ નાદાન, એની વાતોમાં આવીને ઠોકર ખાધી તો પણ નાદાન, આજ ફરી પાછો ભરમાયો, પહેલાં હું કંઈ આવો નહોતો, હાક પડીને દોડી આવ્યો, પહેલાં હું કંઈ આવો નહોતો, રોજ ફરું છું થઈ રઘવાયો, પહેલાં હું કંઈ આવો નહોતો. ને ગઝલ બીજી એક મતલા છે કે ઈચ્છા મારીને પણ જીવી જાણું છું, ઈચ્છા મારીને પણ જીવી જાણું છું, બાજી હારીને પણ જીવી જાણું છું. શેર કે જીવન અઘરું હોય છતાંય જીવાશે, જીવન અઘરું હોય છતાંય જીવાશે, એવું ધારીને પણ જીવી જાણું છું. ને યાદ કદી પણ આવે નહીં એને મારી, યાદ કદી પણ આવે નહીં એને મારી, એ સંભાળીને પણ જીવી જાણું છું. ને સમજણ મારી હોય અધૂરી તેથી શું, સમજણ મારી હોય અધૂરી તેથી શું, તુજ પર વારીને પણ જીવી જાણું છું. ને મગતા કે શ્વાસો મારા દ્વારે ધબકે છે નાદાન, શ્વાસો મારા દ્વારે ધબકે છે નાદાન, ને હું બારીને પણ જીવી જાણું છું, શ્વાસો મારા દ્વારે ધબકે છે નાદાન, ને હું બારીને પણ જીવી જાણું છું, ઈચ્છા મારીને પણ જીવી જાણું છું, બાજી હારીને પણ જીવી જાણું છું. ને બીજી એક ગઝલ કે કાફિયા જોજો ખાસામાં, કે મતલા છે કે છોડી અહમની ગાસડી તું એકલો જજે, છોડી અહમની ગાસડી તું એકલો જજે, ઓઢી ફકીરી કામળી તું એકલો જજે. ને આ શેર કે એની વ્યથાનું પોત બહુ પાતળું છે દોસ્ત, એની વ્યથાનું પોત બહુ પાતળું છે દોસ્ત, તારી વ્યથાને સાંકળી તું એકલો જજે. ને આ પ્રેમ છે ને પ્રેમનો પર્યાય નથી કહી, આ પ્રેમ છે ને પ્રેમનો પર્યાય નથી કહી, એની ગલી છે સાંકળી તું એકલો જજે. ને કંડારવી જ હોય જો કેડી અલગ તને, કંડારવી જ હોય જો કેડી અલગ તને, સમજણની લઈને લાકડી તું એકલો જજે. ને મગતા કે સત્કારવાને આવશે સામેથી કૃષ્ણ ત્યાં, સત્કારવાને આવશે સામેથી કૃષ્ણ ત્યાં, નાદાન લઈને વાસળી તું એકલો જજે, છોડી અહમની ગાસડી તું એકલો જજે, ઓઢી ફકીરી કામળી તું એકલો જજે, ને એની વ્યથાનું પોત બહુ પાતળું છે દોસ્ત, તારી વ્યથાને સાંકળી તું એકલો જજે. ને બીજી એક ગઝલ મતલા છે કે જરા આંખનો જો ઈશારો થયો છે, જરા આંખનો જો ઈશારો થયો છે, પછી એના દિલમાં ઉતારો થયો છે, જરા આંખનો જો ઈશારો થયો છે, પછી એના દિલમાં ઉતારો થયો છે. ને ડૂબી નાવ કાંઠા ઉપર જ્યારે જ્યારે, ડૂબી નાવ કાંઠા ઉપર જ્યારે જ્યારે, સમંદર વચ્ચોવચ્ચ કિનારો થયો છે. ને શેર કે પડ્યો આખડ્યો એટલે માર્ગ વચ્ચે, પડ્યો આખડ્યો એટલે માર્ગ વચ્ચે, અડીખમ કદી ક્યાં સહારો થયો છે. ન સૂજી દિશા ને ભટકવું પડ્યું છે, ન સૂજી દિશા ને ભટકવું પડ્યું છે, ગગનમાં જઈ ધ્રુવ તારો થયો છે. ને મગતા કે કપાઈ પડ્યું યુદ્ધમાં શીશ નાદાન, કપાઈ પડ્યું યુદ્ધમાં શીશ નાદાન, અમર એ જ કિસ્સો અમારો થયો છે, જરા આંખનો જો ઈશારો થયો છે.
1: આપ સાંભળી રહ્યા હતા દિનેશ ડોંગરેનું ગઝલ વાંચન.

0: સાહિત્ય પત્રિકા આ કાર્યક્રમનું પ્રસારણ થયું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ તાલ ફિલ્મનું ગીત આપના સુધી મોકલી રહ્યા છે હરિહરન અને સુખવિંદર સિંહનો સ્વર, એ આર રહેમાની ધૂન, આનંદ બક્ષીનું શબ્દાંકન.

1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

દિલ તો પાગલ હૈ આ ફિલ્મનું ગીત આપ માણી રહ્યા છો હરિહરન અને લતા મંગેશકર તથા સાથીઓનો સ્વર ઉત્તમ સિંહની ધૂન આનંદ બક્ષીના શબ્દો.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ અમે લીધી છે ફિલ્મ જોશમાંથી. અભિજીતનો સ્વર, સંગીતકાર અનુ મલિક, ગીતકાર સમીર.

અને શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 10:45 થઈ છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સુગમ સંગીત. આજના કાર્યક્રમના કલાકાર છે સલામત ખાન. સર્વપ્રથમ સલામત ખાનના સ્વર

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમના થી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જયારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.
3: શ્રોતા મિત્રો, આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીતમાં આજના કલાકાર છે સલામત ખાન, જેઓ હવે રજૂ કરશે નિસ્તારની રચના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ માણી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત. આજની પ્રસ્તુતિમાં કલાકાર હતા સલામત ખાન. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 11 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે સોમનાથ પહોંચ્યા. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથમાં ભવ્ય રોડ શો યોજ્યો. વડોદરામાં આજે સાંજે સરદારધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. અમેરિકા અને ઇરાન શાંતિ પ્રસ્તાવ પર કરાર પર પહોંચવામાં નિષ્ફળ ગયા પછી તેલના ભાવમાં વધારો થતાં શેરબજાર પર અસર. સેન્સેક્સમાં 1000 અને નિફટીમાં 287 અંકનો ઘટાડો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે ટેકનોલોજી નિષ્ણાતો અને ટેકસેવી યુવાનોને શુભેચ્છાઓ પાઠવી. મધ્યપ્રદેશ સરકારે 30 એપ્રિલના રોજ બર્ગી ડેમ ખાતે થયેલી

0: સ્પોન્સરશીપ દુર્ઘટનાની તપાસ માટે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં તપાસ પંચ રચ્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઇરાનના સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચ મેળવનાર કોઈપણ ઇરાની નાગરિકને અમેરિકા નિશાન બનાવશે. તેમણે કહ્યું કે આ પરમાણુ સામગ્રી અમેરિકાના લશ્કરી દેખરેખ હેઠળ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લે. 9 વર્ષમાં કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કે સેન્ટ્રલ બેન્કિંગના ક્ષેત્રમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે એક સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા. હિમાચલ પ્રદેશમાં મનાલી નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના એક પરિવારના 5 સભ્યોના મોત અને અન્ય 4 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં 3જા ક્રમે. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં આપ સાંભળશો સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું શીર્ષક ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું શીર્ષક ગીત. ધૂન હતી લક્ષ્મીકાંત પ્યારેલાલની અને શબ્દ હતા પંડિત નરેન્દ્ર શર્માના. આ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સોમનાથના પ્રભાસ પાટણ ખાતે સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે એટલે કે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે જાહેર સભામાં ભાગ લેશે અને પ્રજાજનોને સંબોધિત કરશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કાર્યક્રમના અંત સુધી આપ માણી શકો છો અમારા દિલ્હી કેન્દ્રથી. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 11:10 આ પ્રસારણ શરૂ કરીશું, તો પ્રતીક્ષા કરીએ વિશેષ પ્રસારણની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: और इस वक्त मंचासीन जो गणमान्य व्यक्ति हैं उनकी उपस्थिति भी इस कार्यक्रम में माननीय प्रधानमंत्री जी को अब एक स्मृति चिन्ह भेंट किया जा रहा है। सोमनाथ मंदिर की प्रतिकृति है, एक बेहद सुंदर तस्वीर माननीय
1: प्रधानमंत्री इन गुजरात गवर्नमेंट श्री अर्जुन मोडवाडिया एंड ह्यूज सी ऑफ पीपल हियर एट प्रभास पाटन एंड अनदर मेमेंटो बीन प्रेजेंटेड टू द ऑनरेबल प्राइम मिनिस्टर ऑफ इंडिया दैट फीचर्स द लायन ऑफ गीर and this is quite close to the Gir sanctuary and as we can see that there's a huge public who are present here and have come to listen to the honorable prime minister and yet another memento a kalash been presented to the honorable prime minister by the Sri Somnath Trust and the Honorable Prime Minister himself is the president of the Sri Somnath Trust and we have now seen a garland being presented to the Honorable Prime Minister by the organizers and people have been waiting since a long time to hear the Prime Minister and the Honorable Prime Minister will be addressing the gathering very soon.
0: और कौशिक जी मैं यहाँ ये भी बोलना चाहूंगी कि जब हम बहुत दूर से यात्रा करके जाते हैं द्वादश ज्योतिर्लिंग जो है उनमें से किसी भी मंदिर के दर्शन करने के लिए तो बहुत अधिक भक्ति भाव से भरे होते हैं तो जो लोग उसी स्थान पर रहते हैं वो अपने आप को बेहद भाग्यशाली मानते होंगे और इस समय जो ये विशाल जनसमूह हम देख रहे हैं इसमें ऐसे बहुत सारे लोग होंगे जो मंदिर की सेवा में भी लगे होते हैं वो कार्यकर्ता होते हैं और इस तरह के बहुत सारे लोग हैं जो स्वेच्छा से मंदिर के विशेष कार्य जो हैं वो करते हैं और यहाँ पर हम इस समय देख पा रहे हैं उत्साहित जनसमूह है माननीय प्रधानमंत्री जी की उपस्थिति से आयोजन और भी भव्य और अब स्वागत उद्बोधन यहाँ पर
2: विश्वना सौथी वधु लोकप्रिय नेता अने यशस्वी वडाप्रधान आदरणीय नरेंद्र भाई मोदी साहेब मारा साथी नायब मुख्यमंत्री श्री हर्ष भाई संघवी मारा साथी सौ मंत्रीश्रीओ सांसद श्री सोमनाथ ट्रस्टना ट्रस्टीश्रीओ श्री जेडी परमार श्री पीके लहरी श्री हर्षवर्धन नोटिया श्री विशद भाई मफतलाल आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडियाना मित्रों सौ ने मारा नमस्कार વિશ્વના સૌથી અધિક લોકપ્રિય નેતા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સમગ્ર દેશ અને દુનિયાની નજર જે રાજ્યની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પોન્ડિચેરીમાં પણ વિકાસની રાજનીતિને મળેલા પ્રચંડ જન સમર્થનના શિલ્પી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા સંસ્કૃતિ અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઉભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11 મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ

0: પ્રબળ બનાવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપ્યું હતું. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ સામે શૌર્ય દાખવનાર સ્વાભિમાની યોદ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામ વિકાસ, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ અને અંબાજી કોરિડોર તથા સોમનાથ તાલીમ સંગલ દ્વારા વિરાસત બી વિકાસ બી સાકાર કર્યું છે. અને ફરીથી જ્યારે આજે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ફરીથી એમનું સ્વાગત કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
1: That was the welcome address by the Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel, and he mentioned about the various development works that have been undertaken by the visionary leadership of the Prime Minister, Shri Narendra Modi, and he mentioned about the Kashi Vishwanath corridor, the Sri Ambaji temple in Gujarat, and also the Pran Pratishtha of the Sri Ram Lala temple at Ayodhya. And this is the hallmark of the government of India. And the Honorable Prime Minister is now releasing the commemorative postal stamp. And also the stamp is being now released by the Honorable Prime Minister and the Chief Minister of Gujarat and the Deputy Chief Minister of Gujarat. It's a 5 rupee postage stamp depicting the Somnath Temple.
2: एक स्मारक डाक टिकट इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर की तस्वीर उस पर बनी है. माननीय प्रधानमंत्री जी ने जो डाक पुस्तिका है उसे जारी किया और उपस्थित जनसमूह की ओर विशेष रूप से उसे दिखाया भी. और मंच के जो पार्श्व भाग में स्क्रीन है उस पर भी इसकी छवियां इस समय.
1: एंड नाउ नीलम, द ऑनरेबल प्राइम मिनिस्टर विल रिलीज द कमेमोरेटिव coin. It is a 75 rupee denomination coin and it's very beautiful indeed. The two sides can be seen on this very special memento that the Honorable Prime Minister is displaying, and this is to mark the occasion of the 75th anniversary of the consecration of the rebuilt Somnath Temple. It says Bharat, India, rupees 75 with the lion capital of the Sarnath, and on the heads there's the beautiful replica of the Somnath Temple.
2: 75 रुपए का एक स्मारक सिक्का भी इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर के पुनर्निर्माण के बाद उद्घाटन होने के 75 वर्ष पूरे होने पर विशेष ये कार्यक्रम का आयोजन किया जा रहा है. सोमनाथ अमृत महोत्सव, माननीय प्रधानमंत्री जी की उपस्थिति इस अवसर पर, अन्य गणमान्य व्यक्ति यहाँ पर उपस्थित हैं और एक विशाल जनसमूह माननीय प्रधानमंत्री जी को सुनने के लिए उत्सुक. प्रधानमंत्री जी ने स्मारक डाक टिकट और सिक्का जारी किया है और सोमनाथ मंदिर के पुनर्निर्माण पुनरुत्थान जो किया गया है और जो ऐतिहासिक इसका महत्व है उसके उससे जुड़ी प्रदर्शनी का भी अवलोकन किया माननीय प्रधानमंत्री जी ने और माननीय प्रधानमंत्री जी का संबोधन अब इस कार्यक्रम में.
1: द ऑनरेबल प्राइम मिनिस्टर ऑफ इंडिया श्री नरेंद्र मोदी विल नाउ एड्रेस द गैदरिंग.
3: जय सोमनाथ, जय सोमनाथ, हर हर महादेव. गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, उपमुख्यमंत्री भाई हर्ष संघवी जी, गुजरात सरकार के मंत्रीगण, सांसद एवं विधायकगण, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, आज प्रभास पाटन का पवित्र क्षेत्र

અનુરાધા પોડવાલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા શિવ ભજનમાં. 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદાર ધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગી ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ આ મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો.
1: આજ કે દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल

0: आजाद नहीं हुआ है। भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है।
1: શ્રી મોદીએ વધુમાં કહ્યું, ભગવાન શિવજીની શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે। ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે। આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા। માર્ગમાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી। ઋષિકુમારોના મંત્રોચ્ચાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો। દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો। કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો। આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી। એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું। સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે। આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે। તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થીનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। શ્રી મોદીએ સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે। પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, બળતણનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી। તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી। પ્રધાનમંત્રીની અપીલ એવા સમયે આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70 વધીને $126 પ્રતિ બેરલ થયા છે। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારુ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા, અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઇવર મંડી જિલ્લાનો રહેવાસી હતો। ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો। પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે। મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બર્ગી ડેમ્બર્ટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી। પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે। આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન પ્રક્રિયા SOP પણ તૈયાર કરશે। 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બર્ગી ડેમ જળાશયમાં બોટ ડૂબી જતા 13ના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો। ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીકસમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે। તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું। આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો 6ઠો દેશ બન્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે.

0: કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભારતની વૈજ્ઞાનિક નવીનતા, ટેકનોલોજી, પ્રગતિ અને વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગ વચ્ચેના તાલમેલ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા અને વાસ્તવિક દુનિયા પર અસર કરતી વૈજ્ઞાનિક નવીનતાઓના વિઝન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાંથી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણેય કુખ્યાત શૂટર છે. હત્યાના ષડયંત્રમાં સામેલ લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. લગભગ 9 વર્ષમાં કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકા, ઇઝરાયેલ, ઇરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ અને તાઇવાન સહિતના અનેક મુદ્દા ઉપર બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ રહી છે. અમેરિકાના મુખ્ય ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ બુધવારે સાંજે બેઇજિંગ પહોંચશે. કેલીના જણાવ્યા અનુસાર અમેરિકન નેતા ગુરૂવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્વાગત સમારોહ અને દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ મંદિરની મુલાકાત અને ભોજન સમારંભમાં હાજરી આપશે. આજે બપોરના સમયે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 76,400ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 240 પોઈન્ટ ઘટીને 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. મોટાભાગના ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હોસ્પિટલો, હેલ્થકેર અને ફાર્માશેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના આબોહવા અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે તેઓએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રાથમિકતાઓ અને આ વર્ષના અંતમાં વાટાઘાટો માટેના એજન્ડા પર ચર્ચા કરી હતી. ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકો અને વ્યવસાયોને વિદેશી હૂંડિયામણની જરૂર હોય તેવી વસ્તુઓ પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર સમિટને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પશ્ચિમ એશિયામાં હજુ પણ સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધવિરામ હજુ દૂર છે, તેથી દેશ માટે આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગે ડેમ વોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર અતૂટ શ્રદ્ધા, દિવ્યતા અને દેશના શાશ્વત આત્માના પવિત્ર પ્રતિક તરીકે ઊભું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે છે. શ્રી મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આગામી 1000 વર્ષ માટેના ભારતની પ્રેરણા પણ ગણાવ્યો. શ્રી મોદીએ કહ્યું કે 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો.
1: પુનર્નિર્મિત સોમનાથ મંદિર મેં 75 વર્ષ પહેલે પ્રાણ પ્રતિષ્ઠા હુઈ તબ ભારતને એક નઈ ચેતના યાત્રા શરૂ કી થી. આજ 75 વર્ષ બાદ વહી યાત્રા ઓર અધિક વ્યાપક રૂપ મેં હમારે સામને હૈ. હમે ઇસે નઈ ઊંચાઈ પર લેકર જાના હૈ. હમારે સંકલ્પો કો પૂરા કરને મેં દાદા સોમનાથ કા આશીર્વાદ હમેશા હમારે સાથ રહે યહી પ્રાર્થના હૈ.
0: શ્રી મોદીએ પોતાના સંબોધનમાં 11 મે 1998 દિવસે ભારતે કરેલા પોખરણ પરમાણુ પરીક્ષણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: દેશને 11 મઈ કો પહેલે 3 પરમાણુ પરીક્ષણ કિયે. હમારે વૈજ્ઞાનિકોને ભારત કી ક્ષમતા કો દુનિયા કે સામને રખા. દુનિયા મેં તૂફાન આ ગયા. દુનિયા ભર કી શક્તિયાં ભારત કો દબોચને કે લિયે મેદાન મેં ઉતરી. અનેક પ્રકાર કે બંધન લગ ગયે. ઉસ સમય પૂરી દુનિયા કા દબાવ ભારત પર થા. લેકિન અટલજી કે નેતૃત્વ મેં બીજેપી સરકાર ને દિખાયા થા કે હમારે લિયે રાષ્ટ્ર પ્રથમ હૈ. દુનિયા કી કોઈ તાકાત ભારત કો ઝુકા નહીં સકતી.
0: કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પર બહાર પાડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી. તેમણે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરના શિખર પર 11 તીર્થસ્થળમાંથી લવાયેલ

0: ના પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો છે. શ્રી મોદી ધ્વજારોહણ સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા. દરમિયાન વાયુસેનાએ એર શો કર્યો હતો, જેમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથ મંદિર ઉપર આકર્ષક કરતબ રજૂ કર્યા, તેમજ હેલિકોપ્ટરના માધ્યમથી મંદિર પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. ત્યારબાદ શ્રી મોદીએ વિશેષ પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા શ્રી મોદીએ ખુલ્લી જીપમાં હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા. શ્રી મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોમનાથ અમૃત પર્વ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા પહોંચશે, જ્યાં તેઓ રાજ્યના ત્રીજા અત્યાધુનિક સરદાર ધામનું લોકાર્પણ કરશે. શ્રી મોદી સરદાર ધામ પરિયોજના સાથે સંબંધિત અનેક શૈક્ષણિક અને એકીકરણ નિર્માણ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન પ્રધાનમંત્રીને પાટીદાર રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે.
1: વડોદરા આજ સામ પ્રધાનમંત્રી દ્વારા રાજ્ય કે તીસરે સરદાર ધામ કે ઉદ્ઘાટન કા ગવાહ બનેગા. સરદાર ધામ કો વડોદરા મેં ટીમ સરદાર ધામ ને લગભગ 150 કરોડ કી લાગત સે બનાયા હૈ, જો શિક્ષા કે જરીય સામાજિક વિકાસ કે વિચાર કો સાકાર કરતા હૈ. ઇસ પ્રોજેક્ટ મેં 1000 લડકો ઓર 1000 લડકીઓ કે લિયે હોસ્ટેલ કી સુવિધા કે સાથ સાથ એક સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી ઓર ઓડિટોરિયમ જૈસી સુવિધાએ શામિલ હૈ. શ્રી મોદી સરદાર ધામ કોમ્પ્લેક્સ કા દૌરા ભી કરેંગે, પ્રધાનમંત્રી સભા કો ભી સંબોધિત કરેંગે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નિપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિવાસી સંયોજક સ્ટીફન ફ્રિઝનર અને તેમની ટીમે મહેસાણામાં દેશના સૌ પ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી. ટીમે ગામમાં સૌર ઉર્જા યોજનાઓ અને તેનાથી લોકોના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી પી એન ટીવી શેઠ હાઈસ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ 12ના પરીક્ષા પરિણામોમાં શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાએ 100% પરિણામ અને શ્રી પી એન ટીવી શેઠ હાઈસ્કૂલ શાળાએ 80.20% પરિણામ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે સમગ્ર શહેર માટે ગર્વની વાત છે. ગત વર્ષમાં પણ શાળાનું પરિણામ 100% રહ્યું હતું અને આ વર્ષે પણ તે જ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ રીતે સતત ગુણવત્તાસભર શિક્ષણ આપીને શાળાએ સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે મન કી ઉડાન ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ ગોલ્ડન અચીવર એવોર્ડ 2026 અને વિકસિત ભારત 2047 રાષ્ટ્રીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભરના રાજકારણ, ફિલ્મ ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રના 36થી વધુ પ્રતિષ્ઠિત હસ્તીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટના ગૌરવ સમાન દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયાને તેમના વિશિષ્ટ પ્રદાન બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. વિકસિત ભારત 2047ના વિઝનને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કોન્કલેવમાં શિક્ષણ, આરોગ્ય, એમએસએમઈ, ડિજિટલ ઇન્ડિયા, મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પેરા નેશનલ ચેમ્પિયન સોનલ વસોયાએ વર્ષ 2024માં ટોક્યો ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશીપમાં પેરા કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટમાં સિલ્વર તેમજ વર્ષ 2025માં થાઇલેન્ડ ખાતે બ્રોન્ઝ મેડલ અપાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રમણશ્રી પાંડેએ ફેબ્રુઆરી 2026 માટે ડિવિઝન વિવિધ

ડિવિઝનના 14 કર્મચારીઓને પ્રતિષ્ઠિત મેન ઓફ ધી મંથ સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કર્યા. આમાં રાજકોટ ડિવિઝનના 3 કર્મચારીઓની પસંદગી થવી એ ડિવિઝન માટે ગૌરવની વાત છે. આ સન્માન પશ્ચિમ રેલવે મુખ્યાલય મુંબઈ ખાતે આયોજિત એક સમારોહમાં આપવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સતર્કતા, નિષ્ઠા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમના પ્રયત્નોથી સંભવિત રેલ અકસ્માતો ટાળીને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત થયું છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધાનું આયોજન જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી ખાતે સફળતાપૂર્વક થયું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી ભારતની શ્રેષ્ઠ 4 ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિ સાથે ગુજરાતના રમતગમત ઇતિહાસમાં નવો માઇલસ્ટોન સ્થાપિત થયો છે. અત્યાર સુધીમાં હેન્ડબોલમાં કોઈપણ ગુજરાતની યુનિવર્સિટી ટીમ ઓલ ઇન્ડિયામાં 4th સ્થાન સુધી પહોંચી અને ખેલો ઇન્ડિયા માટે ક્વોલિફાય થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. રાજ્યભરમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની થયેલી ચૂંટણીના મતદાનના આખરી આંકડા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જાહેર કરાયા હતા. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 51.60% નાગરિકોનું મતદાન નોંધાયું છે, જેમાં પુરૂષ મતદારો 56.29% અને મહિલા મતદારો 46.56% નોંધાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોની ચૂંટણીમાં કુલ 60.19% નાગરિકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, જેમાં પુરૂષ મતદારો 65.16% તથા મહિલા મતદારો 54.77% નોંધાયા છે. સૌથી વધુ મતદાન બેટલા 4 બેઠક પર 75.31%, જ્યારે સૌથી ઓછું મતદાન 9 દડવી બેઠક પર 47.29% નોંધાયું હતું. વિશ્વ વારસા દિવસ નિમિત્તે રાજકોટમાં હેરિટેજ વોકનું સુંદર તથા રોચક માહિતી સભર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢી અને નાગરિકોમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો અને સંસ્કૃતિ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ યાત્રામાં શહેરના ઇતિહાસપ્રેમી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ જાગૃત નાગરિકો સહિત આશરે 150 જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટપણે જોવા મળી હતી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

પુરુષોત્તમ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી સઈદ આરિફ હસન જાફરી બેચેનની. હવે સાંભળીએ આરિફ મીરને, રચના છે બેચેનની.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપણી રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં ભાઈલાલભાઈ વાઘેલાના કંઠે પ્રાચીન ભજન તથા સ્મૃતિ દવેના સ્વરમાં લોકગીતો, 6:30 યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવાવાણીમાં આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રા વિશે ડૉક્ટર નિયતિ અંતાણી સાથે મુલાકાત તથા સંયુક્ત રાષ્ટ્ર સડક સુરક્ષા સપ્તાહની વાત, 7:00 બિન ફિલ્મી ગીતો, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8:00 હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સમાચ 9:15 સ્પોટલાઇટ, 9:30 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ, રાત્રે 10:00 ભવાઈ શૈલીનું નાટક સફાઈ આવે,
1: ગણેશજી તમારી પ્રાર્થના અમે પૂરી કરી અને હવે કરીએ મોટી વાત, ભાઈ સૌનો સાથ ગંદકીનો નાશ, આ જો સમજી જા.
0: અને 10:30 શાસ્ત્રીય સંગીત, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત સાંભળશો. પોલીસ અધિક્ષકની કચેરી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદની યાદી મુજબ ગુમ થનાર આરાધના વિક્રમભાઈ શિહોર, રહેવાસી બેલા શિહોરા, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદના ગુમ થયેલ છે, સગીર વયના છે. તેમનું વર્ણન આ મુજબ છે. ગુમ થનાર આરાધના વિક્રમભાઈ શિહોરા, ઉંમર વર્ષ 14, ઊંચાઈ 4.5 ફૂટ, પાતળા વાદળો, રંગે ગોવર્ના, ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે, ગુલાબી કલરનું ટી શર્ટ તથા લાલ કલરની લેંગી પહેરેલ છે, ઘાટા લીલા કલરનો દુપટ્ટો ઓઢેલ છે, નાકે જૂનું વાઘેલાનું નિશાન છે. પોલીસ અધિક્ષકની કચેરી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદની જ યાદી મુજબ ગુમ થનાર જાહ્નવી પ્રતાપસિંહ રાજવંશી, રહેવાસી બારેજડી, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ મુજબ છે. જાહ્નવી પ્રતાપસિંહ રાજવંશી, ઉંમર વર્ષ 17, ઊંચાઈ 5 ફૂટ, આંખો પર નંબરના ચશ્મા પહેરેલ છે, ભરાવદાર બાંધાના અને ગૌવર્ણના છે, મોઢું ગોળ, ગુલાબી કલરનું ટોપ તથા ગુલાબી કલરનો પાયજામો અને મરૂન કલરનો દુપટ્ટો પહેરેલ છે, ગુજરાતી હિન્દી ભાષા જાણે છે. જે કોઈ વ્યક્તિને જાહ્નવી વિશે માહિતી મળે તેણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ અધિક્ષકની કચેરી અમદાવાદ ગ્રામ્યનો સંપર્ક કરવો. પોલીસ અધિક્ષકની કચેરી જિલ્લો ભાવનગર.

ગાંધીનગરની યાદી મુજબ ગુમ થનાર સંજનાબેન મનોજભાઈ વ્યાસ, રહેવાસી ચિત્રા ફૂલસર વિશ્વકર્મા સોસાયટી ભાવનગરથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ મુજબ છે. સંજનાબેન મનોજભાઈ વ્યાસ, ઉંમર વર્ષ 22, બાંધો મધ્યમ વાને ગૌવર્ણના, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ, કાળા આછા જાંબલી કલરનો નાઇટ ડ્રેસ પહેરેલ છે. ઊંચાઈ 4.5 ફૂટ. જે કોઈ વ્યક્તિને સંજનાબેન વિશે માહિતી મળે તેને નજીકના પોલીસ સ્ટેશન અથવા ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ટેલિફોન નંબર 0278-252-0350 તથા બોર તળાવ પોલીસ સ્ટેશન 0278-252-1851 પર જાણ કરવી. પોલીસ જાહેરાત અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. મોહમ્મદ રફીને સાંભળશો, ફિલ્મ છે રાજકુમાર.
1: રંગ બદલતી

0: આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું

0: આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે, તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ લોકસંગીત.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળીએ ભાઈલાલભાઈ વાઘેલાના સ્વરમાં પ્રાચીન ભજન. પ્રથમ રચના છે ભવાનીદાસની.

0: બલાલભાઈ વાઘેલાના સ્વરમાં દાસવોની રચના આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ

0: गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ સ્મૃતિ દવેના સ્વરમાં લોકગીતો।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: સ્મૃતિ દવેના સ્વરમાં આપ માણી રહ્યા હતા લોકગીતો. આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 6:15 થઈ છે. હવે સિંધીમાં સમાચાર સાંભળશો.

0: અમન સમાચાર સાંભળશો. અમદાવાદનું આજનું મહત્તમ તાપમાન નોંધાયું 44.3°C, જે સામાન્ય કરતાં 2.7°C વધુ હતું. આજનું લઘુત્તમ તાપમાન નોંધાયું 30°C, જે સામાન્ય કરતાં 2.9°C વધુ હતું. સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 15% હતું. વરસાદ નોંધાયો નથી. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાનની યાદી મુજબ અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને દિવસનું મહત્તમ તાપમાન 45°C આસપાસ રહેશે. આ હતા હવામાન સમાચાર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
3: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
4: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
3: ભૂલક્કડ છે તું.
4: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
4: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: ગુડ ઇવનિંગ દોસ્તો, હું છું તમારી રેડિયો દોસ્ત મુસ્કાન, અને લઈને આવી છું મારી વાતોમાં મીઠાસ, મસ્તી, સમજ અને શાન. અને આજે લઈને આવી છું આપ સૌનો મનગમતો કાર્યક્રમ યુવાણી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે જીવન એ કેટલી સુંદર સફર છે? દરરોજ આપણે અનેક રસ્તાઓ પરથી પસાર થઈએ છીએ, ક્યાંક કામ માટે, ક્યાંક સપનાઓ માટે, તો ક્યાંક પોતાના લોકો સુધી પહોંચવા માટે. પરંતુ આ રસ્તાઓ પર સલામતી એટલી જ જરૂરી છે જેટલી સફર. એક નાની બેદરકારી, એક ક્ષણની ઉતાવળ અને આખી જિંદગી બદલાઈ શકે છે. અને આ જ કારણે સમગ્ર વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્ર માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવવામાં આવે છે. મિત્રો, યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ રોડ સેફ્ટી વીકની શરૂઆત વર્ષ 2007 સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય કારણ હતું વિશ્વભરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુ. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં રોડ અકસ્માત મૃત્યુનું મોટું કારણ બની રહ્યા હતા. અને તેથી વિશ્વ સમજાયું કે માત્ર નિયમો બનાવવાથી કામ નહીં ચાલે, લોકોમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. અને એટલે જ 8 થી 12 સુધી આપણે સંયુક્ત રાષ્ટ્ર માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવીએ છીએ. આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પણ એ પહેલા ચાલો એક મસ્ત મજાનું ગીત સાંભળી લઈએ.

0: अरे वाह,
1: फसाणी।
2: अजाणे लिंक्स पर क्लिक ना करो, RBI कहे छे
1: जानकार बनो, सतर्क रहो।
3: मित्रों, दर वर्षे उजवातू आ मार्ग सुरक्षा सप्ताह लोकोमां ट्राफिक नियमों प्रत्ये जागृति लावा माटे समर्पित छे। विश्वना अनेक देशोमां आ सप्ताह दरम्यान विविध कार्यक्रमों योजावामां आवे छे, जेम के ट्राफिक जागृति अभियान, साइकल रेली, रोड सेफ्टी वॉक, स्ट्रीट प्ले अने नाटको, शाळाओ अने कॉलेजमां वर्कशॉप, ट्राफिक पोलिस द्वारा जागृति कार्यक्रमों, सोशियल मीडिया कैम्पेन अने इमरजेंसी सेफ्टी ट्रेनिंग जेवा कार्यक्रमों द्वारा लोकोने मार्ग सुरक्षा विशे समजावामां आवे छे। मित्रों, शुं तमने खबर छे, विश्व आरोग्य संस्थाना आंकड़ा मुजब दर वर्षे विश्वमां आश्चर्य 11 लाख थी वधु लोको मार्ग अकस्मातमां पोतानो जीव गुमावे छे। दर 24 सेकंडे दुनियामां एक व्यक्ति रोड अकस्मातमां मृत्यु पामे छे अने तेमां सौथी वधु असर युवानो पर जोवा मळे छे। वधु झड़प, ड्राइविंग दरमियान मोबाइलनो उपयोग, नशानी हालतमां वाहन चलावुं अने ट्राफिक नियमोनी अवगणना अकस्मातना मुख्य कारणोमां सामेल छे। मित्रों, मार्ग सुरक्षा सप्ताह दर वर्षे खास थीम સાથે ઉજવવામાં આવે છે। આ થીમનો હેતુ વિશ્વનું ધ્યાન માર્ગ સુરક્ષાના કોઈ ખાસ મુદ્દા તરફ દોરવાનું હોય છે। આ વખતની થીમ છે મેક વોકિંગ એન્ડ સાયકલિંગ સેફ, એટલે કે પગપાળા ચાલતા લોકો અને સાયકલ ચાલકો માટે રસ્તાઓ વધુ સુરક્ષિત બનાવો, કારણ કે રસ્તાઓ માત્ર વાહનો માટે નથી, રસ્તાઓ દરેક માટે છે। આ થીમ અંતર્ગત વિશ્વભરમાં લોકોમાં જાગૃતિ લાવવામાં આવી કે ફૂટપાથ વધુ સુરક્ષિત હોવા જોઈએ, સાયકલ ટ્રેક વધારવા જોઈએ, ઝીબ્રા ક્રોસિંગ સુરક્ષિત હોવું જોઈએ, સ્કૂલ ઝોનમાં વાહનોની ઝડપ ઓછી રાખવી જોઈએ। મિત્રો, સુરક્ષા માત્ર પોતાની જવાબદારી નથી, બીજાના જીવન પ્રત્યેનો આદર પણ છે, અને આજની આ ફાસ્ટ પેસ દુનિયામાં આપણે આ વાત તો સમજવી જ જોઈએ। યુવા મિત્રો, આજે જયારે આપણે સોશિયલ મીડિયાને એક 30 સેકન્ડના રીલ માંથી કેટલી બધી માહિતી મેળવી લઈએ છીએ ને, તો તમે કદી વિચાર્યું છે કે જયારે આ બધું નહોતું સોશિયલ મીડિયા ત્યારે લોકો માહિતી ક્યાંથી મેળવતા હશે? તમે તો કલ્પના પણ નહીં કરી શકો કે કોઈ વિષયની માહિતી મેળવવી હોય અને ગૂગલ નહોતું ત્યારે લોકો કેવી રીતે માહિતી મેળવતા, અને આવા સમયે જયારે આકાશવાણી જેવા મોટા માધ્યમ દ્વારા માહિતી આપવાની હોય અને એ પણ આપણા જેવા જ યુવાનોને, તો ત્યારે કયા વિષયો પર વાત અને ચર્ચાઓ થતી હશે, કદી વિચાર્યું છે તમે? તો ચાલો આજે આકાશવાણીના જયારે 90 વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે ગૂગલ નહોતું એ જમાનામાં લોકો કેવી રીતે આકાશવાણી સાથે સંકળાયેલા હતા એ વિશે કઈક રસપ્રદ વાતો કરીએ। તો લઈને આવી ગઈ છું આપણા આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં આપ સૌના સિનિયર અને એક સમયના યુવાણીના એન્કર અને અત્યારે પણ જેઓ આપણી સાથે આકાશવાણીના સૈયર, સાહિત્ય પત્રિકા જેવા સંવાદોમાં જોડાય છે એવા ડોક્ટર નિયતિ અંતાણીને વેલકમ મેમ।
4: ખૂબ ખૂબ આભાર મુસ્કાન, અને શ્રોતા મિત્રો આપ સૌને પણ ખૂબ પ્રેમ અને આવકારો।
3: મેમ પોતે ગુજરાતી સાહિત્યના અધ્યાપિકા છે અને યુવાણી સાથે લગભગ 25 વર્ષથી સંકળાયેલા છે, અને આજે આપણે એમની સાથે સરસ મજાની વાતચીત કરીશું। સૌથી પહેલો પ્રશ્ન મેમ, આકાશવાણી અમદાવાદના 90 વર્ષ આ સિદ્ધિને તમે કેવી રીતે જુઓ છો?
4: આમાં એવું છે, અત્યારની જનરેશનને ખાસ તો કહેવાનું, જેને આપણે જેન ઝી ને ઝેન આલ્ફા ને એવું બધું જે કહીએ છીએ એ રીતે, પણ કદાચ આકાશવાણી તો હું એનો એ પહેલાથી છે આકાશવાણી, અને આ ખરા અર્થમાં આકાશવાણી છે, કારણ કે એ જે રેડિયોનું આખું વળગણ હતું, સમાચારો, ગીતો, કેટલાય બધા કાર્યક્રમો, હજુ જયારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એટલે કે ટીવીનું પણ આગમન નહોતું થયું ત્યારથી એ આકાશવાણી છે। અને જયારે આજે આકાશવાણી 90 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને રાજેન્દ્ર શુક્લની આ એક પંક્તિ પણ યાદ આવે છે કે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ, તો આ આકાશવાણી।
3: શું વાત છે મેમ, ખરેખર એક સુંદર શરૂઆત થઈ છે આ સંવાદની। તો મારે તમને પૂછવાનું છે કે આપનો આકાશવાણી સાથેનો પ્રારંભ કેવી રીતે થયો, એટલે 25 વર્ષના પ્રવાસમાં સૌથી યાદગાર કોઈ એક ક્ષણ હોય જે તમે શેર કરવા માંગતા હો યુવા મિત્રો સાથે?
4: હા, એટલે એમાં એવું છે કે 25 લગભગ હું 2003 થી એટલે 23 વર્ષ ઉપરનો સમયગાળો થયો, અને મેં પણ આકાશવાણી જે આ યુવાણીનો કાર્યક્રમ છે જે યુવાનો માટેનો ખાસ કરીને હોય છે, અને એમાં ઓડિશન આપેલું, કારણ કે મને પહેલેથી શોખ પણ હતો, અને સ્વાભાવિક રીતે એક આકાશવાણીના સ્ટુડિયોમાં આવું એક ડ્રીમ કમ્સ ટ્રુ, એટલે કે સપનું આપણું સાચું પડે એવી વાત। પણ પહેલી વખત તો ઓડિશનમાં હું પણ નિષ્ફળ ગઈ હતી, અને મને અહીંયાથી કહેવામાં આવ્યું હતું, અને કારણ કે બંધ સ્ટુડિયોમાં આપણે જયારે ઓડિશન આપતા હોઈએ છે તો મારે મારી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ઉપર કામ કરવાનું એવું કીધું હતું, કારણ કે શ્વાસ સંભાળે એટલે ત્યારે આવી કોઈ સભાનતા નહોતી, અને પછી જયારે એક વખત ઓડિશન આપ્યું અને ખ્યાલ આવ્યું કે આપણે ક્યાં કાચા પડીએ છીએ, પછી મેં એના માટેની મહેનત શરૂ કરી, પ્રાણાયામ કરીએ, અત્યારે જેને આપણે મેડિટેશન કે બ્રીધિંગ એક્સરસાઇઝ ને એવું બધું કહીએ છીએ, અને ફરી વખત જયારે ઓડિશન આવ્યું અને મેં આપ્યું અને હું

0: સફળ થઈ. લગભગ 8 વર્ષ જેવું મેં યુવાણીના એનાઉન્સર તરીકે કામ કર્યું અને યાદગાર ક્ષણો તો ઘણી બધી છે, પણ જે એક રોમાંચ કેવો કે લાઈવ થાય અને કાર્યક્રમનો જે સમય હોય એના 2-2.5 કલાક પહેલા સ્ટુડિયોમાં આવવાનું થાય. હવે મોબાઈલ છે અને સહજતાથી આપણે ઘણું બધું ગૂગલમાંથી સર્ચ કરીને મૂકી શકીએ છીએ, લખી શકીએ છીએ, પણ તે વખતે આ બધી સગવડ નહોતી. 2003, 2004, 2005, 2006 એ સમયગાળાની આખી આ વાત છે. અને ત્યારે આવી અને હાથથી આખી સ્ક્રિપ્ટ લખવાની, એને બતાવવાની, અપ્રૂવ કરાવવાની, સુધારા વધારા કરવાના, તો આ બધું જ યાદગાર છે. અને ફેડર ઊંચા નીચા કરીએ, ટેકનિકલ આખું બધું અમને તાલીમ પણ આપવામાં આવી હતી અહીંયાથી પહેલા.
1: તો આજ જેમ લાઈવ પ્રોગ્રામ દરમિયાન સૌથી કોઈ પડકારજનક એવો કોઈ અનુભવ રહ્યો હોય એ શેર કરવા માંગશો તમે?
0: હા, એટલે બે રીતે પડકારજનક. આમ તો દર વખતે લાઈવ જઈએ એટલે આમ તો પડકારરૂપ જ
1: બિલકુલ
0: લાગે. ક્યારેક એવું પણ થાય કે આપણે લાઈવ જતા હોઈએ અને કોઈ કારણસર કઈ ટેકનિકલ કોઈ ક્ષતિ આવી જાય અને જેને કારણે બંધ થઈ જાય, તો ત્યારે શું કરવું સૂજે નહીં તરત, કારણ કે નવા નવા હોઈએ. એકાદ વાર મારે એવું થયું હતું કે લાઈવ કરતા હોઈએ અને ઉધરસ આવી જાય, ક્યારેક છીંક આવી જાય. તો પહેલી વખત જયારે આવું થયું ને ત્યારે સમજ ના પડી અને ચાલુ કાર્યક્રમમાં જ ઉધરસ આવી ગઈ અને પછી એકદમ ફેડર મેં ખેંચી લીધું, સમજ ના પડી શું કરવું જોઈએ. પણ પછી અહીંયાથી અમને અમારા આકાશવાણીનો જે આખો સ્ટાફ છે અને જે અમને તાલીમ ને આપી હતી એમણે અમને શીખવાડ્યું પણ ખરા કે આવી પરિસ્થિતિમાં કઈ રીતે આપણે જાતને. એટલે આ એક આખી વસ્તુ કેવી છે કે જયારે તમે કોઈ પણ કાર્ય કરતા હો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, તો કેવા સંજોગોમાં કેવી રીતે તમારે મેનેજ કરવું અને બેલેન્સ કરવું, તો એ મને આ લાઈવ કાર્યક્રમો દ્વારા બહુ શીખવા મળ્યું છે. અને બીજું એક એ રહેતું કે હવે ઈમેલ આવે છે, પહેલા પત્રો આવતા.
1: અચ્છા. હા,
0: અને એમાં કહેવામાં આવે કે ભાઈ યુવાણીમાં આ ગીત વગાડજો, સંભળાવજો અમને, તો ઘણા બધા પત્રો ભેગા થાય. ઘણી વખત ઘણા કોમન બધાના રસ રૂચિ હોય તો એ ગીત અમે આવીએ એટલે લગભગ 2-1 કલાક પહેલા એ બધું કમ્પ્યુટરમાં ગોઠવી રાખીએ કે આ ગીત, અને એના ટાઈમિંગ જોવાના હોય. એ ખાસ શીખવાનું હોય છે કે જે ગીત મૂક્યું એમાં લખ્યું જોઈએ કે આ 4 મિનિટ 16 સેકન્ડનું છે કે આ 3 મિનિટ 20 સેકન્ડનું છે, બધી ગણતરી કરી અને સ્ક્રિપ્ટ લખવાની આવે.
1: બિલકુલ.
0: એટલે 30 મિનિટનો કાર્યક્રમ હોય તો એની અંદર કોઈ સંવાદ છે તો એ 11 મિનિટનો છે, તો ગીત કેટલા વગાડવા અને તમારી સ્ક્રિપ્ટ કેટલા મિનિટની થવી જોઈએ. અને કારણ કે આમાં તો કેવું હોય કે જેવો તમારો સમય પૂરો થાય ને જયારે તમે, ત્યારે બીજું કેન્દ્ર જોડાઈ અને એનો કાર્યક્રમ શરૂ થઈ જાય.
1: બિલકુલ.
0: એટલે ઘણી વાર આપણે બોલતા રહી જઈએ એટલે આ બહુ સભાનતા, એટલે આ શીખવા જેવું ઘણું કે સમય સાથે કેવી રીતે તાલમેલ કરવાનો.
1: બિલકુલ બિલકુલ. અને જયારે તમે સ્ક્રિપ્ટિંગ લખતા હોય એ સમયે પણ તમારે જોવું પડે કે હા મારો 29 મિનિટનો કાર્યક્રમ છે તો એમાં સમય કેવી રીતે આપણે ટાઈમ સેટ કરી શકીએ. તો જયારે એવા રેડિયો માટે તમે સ્ક્રિપ્ટ લખવાની જે પ્રક્રિયા હોય છે એ કેવી રીતે અલગ હોય છે, કારણ કે તમે તો સાહિત્યના બેકગ્રાઉન્ડથી છો, તો એમાં તમને કઈ રીતે હેલ્પફુલ થયું કે અત્યારના પ્રોફેશનમાં તમને કેવી રીતે હેલ્પ કરે છે?
0: આમાં એવું છે કે હું ગુજરાતી સાહિત્ય સાથે જ ભણી છું એટલે વાંચન તો મારું એ રીતનું રહે. પુસ્તકો ઘણા બધા વાંચ્યા છે, કવિઓ લેખકો વાંચીએ, અને મેં કીધું ને કે તે વખતે ગૂગલ નહોતું કે રાજેન્દ્ર શુક્લ એવું ગૂગલમાં નાખીએ ને એમની 10 પંક્તિઓ આપણને હાથ વગી થઈ જાય. તે વખતે બધું યાદ જ રાખવું પડતું એટલે સ્વાભાવિક રીતે, અને ઘરેથી વિચારીને તો આવીએ કે આજે ઉઘાડ કેવી રીતે કરીશું કાર્યક્રમનો, કાર્યક્રમને અંત આવતા સુધીમાં મારે શું બોલવું છે એવું કે જે શ્રોતાઓ કાર્યક્રમ પત્યા પછી પણ યાદ રાખે, એ લોકોને ગમે. આકાશવાણીનું માધ્યમ કેવું છે કે અહીંયા તમને સામે દેખાતા કોઈ શકો શ્રોતાઓ નથી, પણ એ શ્રોતાઓ તમને ધ્યાનથી સાંભળે છે ને એમના પ્રતિભાવો આપણને પત્રો દ્વારા આવતા હોય છે, એટલે એ પાછું રોમાંચ કરે એવી આખી પરિસ્થિતિ. અને મારું સાહિત્યિક વાચન મને બહુ ઉપયોગી થઈ રહ્યું ને રેડિયોની જે આખી સ્ક્રિપ્ટ છે, એટલે હું વર્ગખંડમાં ભણાવતી હોઉં એ રીતે મારી આખી સ્ક્રિપ્ટ ના લખાય. ભલે હું સ્ટુડિયોમાં એકલી બેઠી છું પણ છતાં મારે જે નથી દેખાતા અને છતાં મારી સામે છે એવા શ્રોતાઓ સાથે સંવાદ પણ સાધવાનો છે.
1: જી જી જી. તમે જે આ વાત કીધી એના મને એક પ્રશ્ન થાય છે કે એ વખતે જયારે શ્રોતાઓ નથી દેખાઈ રહ્યા અને શ્રોતાઓ સાથે તો પણ તમારે જોડાવવું છે, તો એ માટે કોઈ ખાસ ટેકનિક તમે અપનાવતા હશો?
0: હા, એટલે સ્ક્રિપ્ટ છે ને બને ત્યાં સુધી હળવી અને સંવાદ શૈલીની આખી રાખવાની થાય. અને કારણ કે યુવાણીમાં હું કરતી એટલે યુવાનોને સ્પર્શતા પ્રશ્નો હોય કે સાંપ્રત સમસ્યાઓ જેને કહેવાય, અથવા તો સાંપ્રત વિષયને લઈને પણ વણી લેવાનું આવે, જે ગીતો વગાડતા કે જે એની અંદરના પણ જે કાર્યક્રમો હોય તો એને આસપાસ વણીને જ આખી વાત મૂકવાની આવે.
1: બિલકુલ. મારો બીજો પ્રશ્ન છે મેમ કે ડિજિટલ યુગમાં રેડિયોની પ્રાસંગિકતા વિશે આપ શું માનો છો?
0: આજના યુગમાં જ્યારે

0: જેમ તમે શરૂઆતમાં જ વાત કરી કે પેલી 30 સેકન્ડની રીલમાં જાણે આખું વિશ્વ લાવીને મૂકી દે, જેમ કૃષ્ણ ભગવાનના મુખમાં આખું બ્રહ્માંડ બતાવી દીધું, એવી જે આખી વાત છે. પણ આકાશવાણી તો આ વર્ષોથી કરે છે, જેને અત્યારે આપણે પોડકાસ્ટ કહીએ છીએ. તો એ પ્રકારના જે સંવાદો છે, સાહિત્યિક જ્ઞાનવર્ધક સંવાદો, સાંપ્રત સમસ્યાઓને લઈને કે સાંપ્રત વિષયોને લઈને, કે જે તે વખતે તમે જુઓ તો કેટલાય બધા મહાનુભાવો પોતાના ક્ષેત્રમાં જેમણે નામ કર્યું હોય, એ બધા જ આકાશવાણીમાં તમે આકાશવાણીનું આર્કાઈવ તપાસો તો એ ક્યાંક ને ક્યાંક દરેકના ઇન્ટરવ્યુ અને મુલાકાતો ને બધું મળે જ, જેને આપણે આજના જમાનામાં પોડકાસ્ટ કહીએ છીએ.
1: જી,
0: એવું પણ આપણે કહી શકીએ. એટલે આકાશવાણીનું માધ્યમ તો વર્ષોથી આ કરતું આવ્યું છે અને આકાશવાણી પોતે પણ હવે અપગ્રેડ થાય જ છે. એટલે મારે ખાસ યુવાનોને એ કહેવાનું છે કે આકાશવાણી છે ને એ કોઈ સામાન્ય રેડિયોનું માધ્યમ નથી.
1: જી,
0: આકાશવાણી તમને તમારી સંસ્કૃતિ સાથે જોડી રાખતું માધ્યમ છે. અહીંયા આગળ આવનારા તમારા એનાઉન્સર હોય, એન્કર હોય, મહેમાનો હોય, અહીંયા જે કાર્યક્રમોની પસંદગી થાય છે, હું યુવાણીના સંદર્ભમાં જ હજુ તો વાત કરું છું, તો યુવાણીમાં પણ એ જ પ્રકારના, અને તમે પોતે યુવાણી સાથે હવે સંકળાયેલા છો અને તમારા જેવા બીજા પણ, તો એ જે એક કલ્ચર, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી માતૃભાષાની જે મીઠાશ છે, એ હજુ પણ આકાશવાણી યુવાણી સાચવીને બેઠું છે, તો એનો મને બહુ આનંદ છે.
1: બિલકુલ, એકદમ સરસ મજાની વાત કરી આ મેમ તમે. અને આની સાથે તમે પોડકાસ્ટની જે વાત કરી, તો પોડકાસ્ટની જે તમે વાત કરી મેમ, અને સોશિયલ મીડિયાના જે 30 સેકન્ડની હુકની વાત કરી કે હુક વગર કોઈ રીલ ચાલે નહીં કે કોન્ટેન્ટ ચાલે નહીં, એવા સમયમાં એની સામે પરંપરાગત રેડિયો કેવી રીતે ટકી શકે છે?
0: કારણ કે છે ને, યુવાણીના આકાશવાણીના જે શ્રોતાઓ છે ને, એ ભારતનો જનપદ છે. આપણા શહેર સાથે સંકળાયેલા શહેરીજનો તો ખરા જ, પણ ક્યાંક ને ક્યાંક જાનપદી આખું માધ્યમ છે આકાશવાણી. અને સ્વાભાવિક રીતે કે જેવી રીતે ગાંધીજીએ પણ એક સમયમાં સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી, એ પહેલા તો ભારતના 6 લાખ ગામડાઓ, એટલે ગ્રામીણ સ્તરથી જ આખી વાત છે. તો આ એક આનંદની વાત છે કે માત્ર મોટા શહેરો નહીં, પણ આકાશવાણી એક એવું માધ્યમ છે કે જે ભારતના જનપદ સુધી પહોંચે છે.
1: જી મેમ, અંતમાં મેમ મારે તમારે એક જ પ્રશ્ન પૂછવો છે કે તમને યુવાનોને તમે એક શબ્દમાં તમે યુવાણી વિશે, આકાશવાણી વિશે શું કહેવા માંગશો, કે રેડિયોના ભવિષ્યને તમે કેવી રીતે કલ્પો છો યુવાનો માટે?
0: મને છે ને, યુવાણી વિશે જ્યારે પણ હું વાત કરું અને દિવસો યાદ કરું ને, એટલે રોમાંચ થાય જ. એટલે ગૌરાંગ ઠાકરની મને એક પંક્તિ યાદ આવે, સ્નેહ ઓછો નથી કોઈનો, પણ એક જણ કેમ ખાસ લાગે છે. તો ઘણા બધા માધ્યમ સાથે હું સંકળાયેલી છું, પણ આ યુવાણીનું માધ્યમ હંમેશા મને ખેંચે છે, કારણ કે મારી ભાષા, મારું લેખન, મારું જ્ઞાન, આ બધામાં જે વધારો પણ કર્યો છે એ આ યુવાણીના માધ્યમ થકી થયો છે. એટલે આજના યુવાનોને હું ખાસ કહીશ કે આપણી સંસ્કૃતિ સાથે જો જોડાયેલા રહેવું હોય તો એ એટલું પણ અઘરું નથી. યુવાણી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણી ભાષાની જો શુદ્ધિ જાળવવી હોય, આપણી ભાષાની જો મીઠાશ જાળવવી હોય, કે આપણે જે વાત કરીએ છીએ એમાં માતૃભાષા સડસડાટ વેવડાવી હોય, તો એના માટેનું પણ આ યુવાણી ઉત્તમ ઉદાહરણ છે. એટલે ચોક્કસ યુવાણીના માધ્યમથી અને આ માધ્યમથી પણ હું કહીશ કે યુવાણી યુવાનોને આકર્ષતું, સ્પર્શતું અને દિશા ચિંતતું એક આખું આકાશવાણીનો ઉપલક્ષ છે.
1: જી મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. એકદમ ટૂંકા સમયમાં અને સુંદર શબ્દોમાં તમે આખી રસપ્રદ વાર્તાલાપને વર્ણી છે, અને આની સાથે આપણે આ ચર્ચાનો અંત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ અને યુવાનો સાથે આપણે વાત કરી.
0: ખૂબ ખૂબ આભાર મને આકાશવાણીના 90 વર્ષની ઉજવણી સંદર્ભે યાદ કરી, એ બદલ અનેરો આનંદ હું પણ વ્યક્ત કરું છું.
1: થેન્ક યુ સો મચ મેમ.

0: મિત્રો, હેલ્મેટ અને સીટ બેલ્ટ માત્ર નિયમ નથી, જીવનની સુરક્ષા છે. હેલ્મેટ પહેરવાથી ગંભીર માથાની ઈજાનો ખતરો ઘણો ઓછો થાય છે. સીટ બેલ્ટ જીવ બચાવવાનો સૌથી સરળ રસ્તો છે અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ માત્ર થોડા સેકન્ડ માટેનું ધ્યાન ભંગ કરે છે, પરંતુ તેનું પરિણામ આખી જિંદગીનો રંગ બદલાવી શકે છે. ક્યારેક આપણે વિચારીએ છીએ કે અરે થોડું ઝડપથી જઈએ તો શું થઈ જશે, પણ મિત્રો, અકસ્માત ક્યારેક કોઈને કહીને નથી આવતો. ઝડપ તમને થોડા વહેલા પહોંચાડી શકે છે, પણ સાવચેતી તમને કાયમ સહી સલામત ઘરે પહોંચાડે છે.
1: 10 લાખ ની લોટરી મને? વાવ!
2: ફસાણી!
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

મારા વાલા મિત્રો, યુવાનો દેશનું ભવિષ્ય છે અને જ્યારે યુવાનો જવાબદારી સમજે છે ત્યારે સમાજ વધુ સુરક્ષિત બને છે. તો ચાલો આજે યુવાણી દ્વારા આપણે સૌ સંકલ્પ લઈએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરીશું, વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ અને પોતાની સાથે બીજાની સુરક્ષાનું પણ ધ્યાન રાખીશું. કારણ કે મિત્રો, ઘરે કોઈ આપણી રાહ જોતું હોય છે. જીવન ખૂબ સુંદર છે, તેને ઉતાવળમાં નહીં પરંતુ સલામતી સાથે જીવવું જોઈએ. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. અને હા, હું છું તમારી રેડિયો દોસ્ત મુસ્કાન, જેની સાથે વાત કરવાથી આવી જાય છે તમારા ચહેરા પર પણ મુસ્કાન. કેમ, ખરું કહ્યું ને? તો આજનો શો નો સમય તો પૂરો થઈ રહ્યો છે અને મારે તમને આવજો કહેવું જ પડશે. પણ હા, ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો હોને. ફરી મળીશું નવા વિષય અને નવી ઉર્જા સાથે આપના ફેવરેટ કાર્યક્રમ યુવાણીમાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા. બિન ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ અભિજીતના સ્વરમાં નુસરત બદ્રની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
4: પિનાઝને સાંભળીએ, રચના રાજેશ જોહરીની.

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. સમય થયો છે પ્રાદેશિક સમાચારનો.
1: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી
2: સુપરફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ, આઈ એમ હિયર. તને ને આને મોબાઈલ ચાર્જ કરવો હતો,
3: દિમાગ ચાર્જ કર.
2: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
3: જોયું
4: પપ્પા હું પે કરું છું. નો સિગ્નલ.
2: હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને.
3: બુદ્ધુ સુધરી જા.
2: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
4: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
2: આરબીઆઈ કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
6: બુદ્ધુ

0: નવી કાર જીતવાનો મોકો. વાવ, પપ્પા ને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
1: ધોબી લે બુદ્ધું
0: કે આવા પોપ અપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
1: તું સમજી ગઈ ને? રિલેક્સ.
0: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
2: આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો,
0: કૂલ રહો.
3: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થ સ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના. અને ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેર સભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું, 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ અસાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ હતો.
4: यहाँ देख रहा हूँ विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है. मैं यहाँ देख रहा हूँ असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है. मैं यहाँ देख रहा हूँ हजारों वर्षों की आध्यात्मिक चेतना को, જિસને માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ. મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો, જિસે સદીઓ કે કુત્સિત પ્રયાસ ભી ન મિટા સકે ન હરા સકે.
3: પ્રધાનમંત્રી આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું, સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર પણ ભાર આપ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે આ પર્વમાં સહભાગી થયા. દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
5: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો. આ પહેલા શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત અભિવાદન કરાયું હતું. દરમિયાન શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ હમીરજી ગોહિલ સર્કલ સુધી ખુલ્લી જીપમાં 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે આ રોડ શોમાં જોડાયા હતા. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડોદરામાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. આ સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. શ્રી મોદી હવે થોડીક ક્ષણમાં જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ

0: પુસ્તકાલયનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. ત્યારબાદ શ્રી મોદી વડોદરામાં રોડ શો કરશે. દરમિયાન આસામના પરંપરાગત નૃત્ય બિહુથી શ્રી મોદીનું સ્વાગત કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. હવામાન વિભાગે આવતીકાલથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું, જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે. બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 1,444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો. ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી 3 પેઢીમાં તપાસ કરાતા શંકાસ્પદ ઘીના 4 નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા 8,27,490 રૂપિયાનો 1,444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો હતો. આ 3 પેઢી પરવાનગી વગર વેપાર કરતી હોવાનું પણ તપાસમાં જણાયું છે. આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશભરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે બાંહેધરી એટલે કે જીરામજી અધિનિયમ 2025 આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે તેના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
1: દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગાર બાંહેધરીનો વિકસિત ભારત જી રામજી અધિનિયમ ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું, દેશભરમાં નવા માળખાના અમલીકરણ માટે વર્તમાન નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા શ્રમિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ અધિનિયમમાં કાર્યસ્થળો પર બાળકોની સારસંભાળ માટે મહત્વની જોગવાઈ છે. 5 વર્ષથી ઓછી વયના 5 કે તેથી વધુ બાળકોની ઉપસ્થિતિમાં તેમની સારસંભાળ માટે એક મહિલા શ્રમિકને નિયુક્ત કરાશે. તેનો ઉદ્દેશ કાર્યને અવિરત યથાવત રાખવામાં મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં એક માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નીપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો. પહેલા દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો છે. 48 કિલો વજન વર્ગમાં મહિલા ખેલાડીએ આ સિદ્ધિ મેળવીને વેઇટલિફ્ટિંગ ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડી સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસર રીતે સગીરાના લગ્ન અટકાવાયા. લીંબડી તાલુકાના દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાડા ગામના યુવક સાથે થતા હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી લગ્ન અટકાવાયા છે. અભયમ 181 હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહકારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થસ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડી

0: કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: કઈ કઈ ને થાકી ગયો?
5: શું થયું?
4: નવી કિડબેક જોઈએ છે.
5: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
4: કરેક્ટ.
5: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: આરબીઆઈ કહે છે,
6: પહેલા આપણી બેંક, પછી આરબીઆઈ ઓમ્બુડસમેન.

0: રજૂ કરીએ છીએ કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતીય કૃષિમાં પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ સુધારેલી ખેતી પદ્ધતિઓ ટેકનિક્સ અપનાવવામાં આવે છે. છતાં પણ મિત્રો, દિવસે દિવસે નિંદામણનો એક ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને પરોપજીવી નિંદામણો પાક માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે. કારણ કે મિત્રો, તે પોતે ખોરાક બનાવવાને બદલે યજમાન છોડ પરથી પાણી અને પોષક તત્વો મેળવી યજમાન પાકને કમજોર બનાવે છે. મિત્રો, આવા પરોપજીવી નિંદામણો પાકની વૃદ્ધિ, ઉપજ અને ગુણવત્તા પર સીધી નકારાત્મક અસર કરે છે. ખેડૂત મિત્રો, પરોપજીવી નિંદામણમાં મુખ્યત્વે અમરવેલ, આગિયો, વાંદો અને વાંકુંફો જેવા નિંદામણોનો સમાવેશ થાય છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે ચર્ચા કરીશ પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને તેના નિયંત્રણ વિશેની. મિત્રો, નિંદામણોનો લાંબા સમય સુધી જમીનમાં જીવંત રહેતા હોવાથી અને ઝડપથી ફેલાતા હોવાથી તેમનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. તેથી ખેડૂત મિત્રો, આ નિંદામણોની ઓળખ, લક્ષણો અને યોગ્ય નિયંત્રણ પદ્ધતિઓ જાણવી અત્યંત જરૂરી છે. ખેડૂત મિત્રો, સૌ પ્રથમ તો હું વાત કરીશ તેના પ્રકારો અને તેના લક્ષણો વિશેની. પ્રથમ છે મિત્રો અમરવેલ, જેને પીળી વેલ અથવા તો આકાશવેલ પણ કહેવામાં આવે છે. મિત્રો, અમરવેલ એક સંપૂર્ણ પરોપજીવી નિંદામણ છે, જેમાં લીલા પાંદડા હોતા નથી. તે પાતળી પીળી અથવા તો નારંગી વેલ રૂપે યજમાન છોડને લપેટાઈ જાય છે અને હાઉસ ટોરિયા દ્વારા છોડમાંથી પાણી અને પોષક તત્વો ચૂસી લે છે. મિત્રો, અમરવેલ મુખ્યત્વે બાગાયતી પાકો, સુશોભનના પાકો અને ચારા પાકોમાં ભારે નુકસાન કરતી હોય છે. તેના ઉપદ્રવથી છોડ પીળો પડે જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. અને ઘણીવાર તો કેવું થાય છે મિત્રો કે યજમાન પાક આખો નષ્ટ પણ થઈ જતો હોય છે. મિત્રો, આ વેલ ઘણા બધા વિષાણુજન્ય રોગોનો ફેલાવો પણ કરે છે. તેના નિયંત્રણ માટે શું કરીશું મિત્રો? તો કે નિંદામણયુક્ત અને પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો જોઈએ. અસરગ્રસ્ત છોડ સાથે અમરવેલ કાઢી અથવા તો મિત્રો બાળીને નષ્ટ કરવી જોઈએ. ખેતરને સમયાંતરે ફરજિયાત વેલો વેલાઓથી મુક્ત રાખવું જોઈએ. પાકની ફેરબદલી કરવી જોઈએ અને મિત્રો 0.1% પેરાક્વેટ દ્રાવણનો ખૂબ જ સાવચેતીપૂર્વક મુખ્ય પાકની કાપણી બાદ

0: ઉપયોગ કરવો જોઈએ.
1: ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને નિયંત્રણ વિશેની. મિત્રો, આ વિષય પર વધુ વાત કરું એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ હું વાત કરીશ પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને નિયંત્રણ વિશેની. તેમાં મેં અગાઉ વાત કરી આપણી સાથે અમરવેલ વિશેની. હવે વાત કરીશ મિત્રો આગ્યો વિશેની. મિત્રો, આગ્યો એક પરોપજીવી નિંદન છે જે મુખ્યત્વે જુવાર, બાજરી અને અન્ય ખેતપાકોમાં જોવા મળે છે. આગ્યો પાક સાથે પાણી, પોષક તત્વો અને જગ્યા માટે હરીફાઈ કરે છે. આગ્યાના ઉપદ્રવથી પાકની વૃદ્ધિ અટકી જાય છે મિત્રો, અને ઉપજમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. આગ્યાનો માત્ર એક જ છોડ 90,000 થી 5,20,000 સીડ ઉત્પાદન કરી શકે છે. તેના નિયંત્રણ માટે શું કરી શકાય મિત્રો? તો જો આગ્યો દેખાય તો તેમાં ફૂલ આવે એ પહેલાં જ ઉપાડીને તેનો નાશ કરવો જોઈએ. 2 કે 3% કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવીને ડ્રેન્ચિંગ કરવું જોઈએ. 3 થી 4 અઠવાડિયાના અંતરે 2-3 ડીનો છંટકાવ કરવો જોઈએ. ખેતર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ત્રીજું છે મિત્રો વાકુફો. મિત્રો, વાકુફો એક પરોપજીવી નિંદન છે જે તમાકુ, બટાકા, રીંગણ, ટામેટા તથા સૂર્યમુખી જેવા પાકોમાં મુખ્યત્વે જોવા મળે છે. આ નિંદન યજમાન છોડના મુખ્ય વિસ્તારમાં વિકસીને પાક પોષક તત્વો ચૂસી લે છે. વાકુફોના કારણે મિત્રો પાકની ઉપજમાં 30-80% સુધીનો ઘટાડો નોંધાયો છે. તેના બીજ જમીનમાં લાંબા સમય સુધી જીવંત રહી શકે છે, જેથી કરીને મિત્રો તેનો ઉપદ્રવ વારંવાર જોવા મળે છે. તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો તમે શું કરી શકો? તો કે સર્ટિફાઈડ અને વિશ્વાસપાત્ર બિયારણ વાપરવું જોઈએ. ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ. ભારે ઉપદ્રવવાળા છોડ ફૂલ પહેલાં દૂર કરી નાખવા, તેના નષ્ટ કરવા જોઈએ. વાવેતર પહેલાં નિંદનનાશક દવાનો યોગ્ય ઉપયોગ કરવો હિતાવહ છે. ત્યારબાદ છે મિત્રો વાંદો. વાંદો એક અર્ધ પરોપજીવી વનસ્પતિ છે મિત્રો, જે મુખ્યત્વે કેરી, ચીકુ, જામફળ, લીંબુ જેવા ફળ પાકોમાં જોવા મળે છે. તેમાં મિત્રો લીલા પાંદડા અને લાલ ફૂલો હોય છે, એટલે કે તે પોતે જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પરંતુ મિત્રો પાણી અને ખનિજ તત્વો યજમાન છોડમાંથી ચૂસી લે છે. વાંદાના ઉપદ્રવથી મિત્રો ઝાડની ડાળીઓ સુકાઈ જવા લાગે છે અને ફળ ધારણમાં ઘટાડો થાય છે. તેના લક્ષણો જોઈએ તો મિત્રો ઝાડની ડાળીઓ પર ગાંઠ જેવી રચનાત્મક જોવા મળે છે. યજમાન ઝાડના પાંદડા પીળા પડવા લાગે છે, તેમજ મિત્રો ફળ ઓછા લાગે છે. તેના નિયંત્રણ માટે શું કરી શકાય મિત્રો? તો કે તેના નિયંત્રણ માટે અસરગ્રસ્ત ડાળ કાપી અને બાળી નાખવી જોઈએ. પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો અટકાવવો જોઈએ. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં મેં આજે આપણી સાથે વાત કરી પરોપજીવી નિંદામણોની સમસ્યા, તેના લક્ષણો અને તેના નિયંત્રણ વિશે. મિત્રો, આજની વાત પરથી તમને એટલો તો ખ્યાલ આવ્યો છે કે પરોપજીવી નિંદામણો ખેતી માટે ગંભીર પડકારરૂપ છે, કારણ કે મિત્રો તે યજમાન છોડમાંથી સીધું પોષણ મેળવી પાકને કમજોર બનાવે છે. જેમાં મિત્રો અમરવેલની વાત કરી, આગ્યોની વાત કરી, વાંદોની અને વાકુફા જેવા નિંદનો પાકની વૃદ્ધિ અટકાવે છે, ઉપજ ઘટાડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને મિત્રો બાગાયતી અને ખેતપાકોમાં તેમનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. મિત્રો, આ સમસ્યાના અસરકારક નિવારણ માટે સંકલિત નિંદન વ્યવસ્થાપન અપનાવવું જરૂરી છે. શુદ્ધ બીજ, સમયસર નિંદન નિયંત્રણ, સ્વચ્છ ખેતી પદ્ધતિ, પાકની ફેરબદલી અને ખાસ કરીને મિત્રો યોગ્ય રાસાયણિક નિયંત્રણ દ્વારા પરોપજીવી નિંદામણોના નુકસાનને ઘટાડી શકાય છે. મિત્રો, યોગ્ય આયોજન અને તકેદારીથી પાકની તંદુરસ્તી જળવાઈ રહે છે અને ઉત્પાદન વધારી શકાય છે. ખેડૂત મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં વધુ ખેતી વિષયક માહિતીની ચર્ચા કરું એ પહેલાં સાંભળીએ

મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ હવે હું આપની સાથે વાત કરીશ મે માસના ખેતી કાર્ય વિશેની. તો સૌ પ્રથમ વાત કરીશ મિત્રો, મગનો પાક 65 થી 70 દિવસમાં તૈયાર થાય છે અને ફૂલ ચાલુ હોય તો સૂકી સિંગો વીણી સૂકવી અને મગના પાકમાં પિયત આપવું જોઈએ. અને મગના પાકમાં બધી સિંગો સુકાઈ ગયેલી હોય તો કાપણી કરી સૂકવી થ્રેસિંગ કરવું જોઈએ. ઉનાળુ બાજરીના પાકમાં થૂલી અવસ્થાએ અને દાણા બેસતી વખતે પિયત આપવું આવશ્યક છે. મિત્રો, ત્યારબાદ છે દાણા માટે જુવારનું વાવેતર કરેલ હોય તો પિયતની કાળજી રાખવી જોઈએ. ઘાસચારા માટે જુવારની વાવણી કરેલ હોય તો નીંગલ વખતે કાપણી કરવી અને સુકાએ પૂળા બાંધવા જોઈએ. ઘાસચારાના પાકો જેવા કે મિત્રો જુવાર અને રચકાની કાપણી 6 થી 9 ઇંચ ઊંચે રાખવી. કાપણી કરવા લીલા ચારામાં ફૂટ વધારે થવાથી લીલો ચારો વધુ મળે છે. મિત્રો, વહેલા શાકભાજીમાં તુવેર માટેની વાવણી કરવાથી સારા ભાવ મેળવી શકાય છે. તે માટે લીલી સિંગો વાળી જાતો મેળવી વાવણી કરવી જોઈએ. આદુ, હળદર અને સુરનનું સારી જાતનું શુદ્ધ બિયારણ મેળવી ભલામણ મુજબ વાવેતર કરવું જોઈએ. મકાઈ ઘાસચારા માટે આફ્રિકન ટોલનું બિયારણ મેળવી વાવેતર કરવું જોઈએ. મિત્રો, બજારમાં મકાઈના ડોડાનો સારો ભાવ મળે તે માટે સ્વીટ કોર્નનું બિયારણ પસંદગી કરી વાવેતર કરવું જોઈએ. ચોમાસા ઋતુમાં કપાસ બીટી અને બિયારણ પ્લોટ કરવા માટે ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. છાણિયું ખાતર ભરી તેને ખેડી ભલામણ મુજબ અંતરે વાવણી કરવી જોઈએ. ચોમાસા ઋતુમાં લેવાના વિવિધ પાકો માટે આયોજન કરવું જોઈએ. મિત્રો, જેમ કે કયો પાક લેવાનો છે, બિયારણ, ખાતર અને દવા તેમજ સાધન સામગ્રીનું આયોજન કરવું જોઈએ. ચીકુની વાડીમાં ચીકુનો ફાલ ઉતરી રહે તે વખતે વાડીને ચોખ્ખી બનાવી સમયસર પિયત આપવું જોઈએ. અંતમાં એટલું છે મિત્રો કે આંબા વાડિયાના પરિપક્વ થયેલા કેરી ઉતારી ત્યારબાદ વાડીને ચોખ્ખી બનાવી જેમાં બિન ફળાવ ગુસ્સા વાળી માલ ફોર્મેશન વાડી ડાળીઓ કાપી તેને બાળી નાખવી જોઈએ. ત્યારબાદ મિત્રો 10 PPM જીબ્રિલિક એસિડ અને 2% યુરિયાનો છંટકાવ કરવો જોઈએ. મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં મેં આપણી સાથે વાત કરી મે માસના ખેતી કાર્ય વિશેની. હવે મિત્રો કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. આવતા 24 કલાકના વર્તારો મુજબ સમગ્ર રાજ્યભરમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગરમીનું મોજું યથાવત રહેવાની સંભાવના છે. કાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા. અને મિત્રો, આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ હવે સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના ત્રીજા

સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર ન હતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની

0: પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.
1: ये सृष्टि जिनसे सृजित होती है, जिनमें लय हो जाती है, यतो जायते पाल्यते येन विश्वम, तमिषम भजे लियते यत्र विश्वम. आज हम उनके धाम के पुनर्निर्माण का उत्सव मना रहे हैं, जो हलाहल को पीकर नीलकंठ हो गए, आज उन्हीं की शरण में हां સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષોની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સોમનાથ મંદિરની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા હમીરજી ગોહિલ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર જેવી મહાન વિભૂતિઓનું પણ સ્મરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા, હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે. શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થતા કહ્યું. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આકાશમાં રજૂ કરેલા દિલધડક કરતબોએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપરાંત મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર્ટઅપ્સ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પહેલા જે ક્ષેત્રને જોખમી ગણવામાં આવતા હતા તે હવે યુવાનોની પહેલથી પસંદ બની ગયા છે. સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે સરદાર ધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને 45 દિવસનો એલપીજી ભંડાર છે. આ માહિતી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયા પરના મંત્રીઓના અનૌપચારિક જૂથની 5મી બેઠક દરમિયાન આપવામાં આવી. બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે દેશની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. શ્રી સિંહે દેશના ઉર્જા મિશ્રણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની, નવીનીકરણીય આધારિત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી વિસ્તૃત કરવાની અને વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલું એલપીજી પુરવઠો અવિરત છે. આજે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ અંગે આંતરમંત્રીસ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસમાં 1,26,00,000 બુકિંગ થયા છે, જેમાંથી 14,00,000 ઘરેલું એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
2: भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं और ये सुनिश्चित करने की कोशिश की है कि आम उपभोक्ता को कम से कम असुविधा के साथ फ्यूल सप्लाई की आपूर्ति सुनिश्चित की जा सके. हमारी क्रूड इन्वेंटरी मेंटेन है, हमारी रिफाइनरीज ऑप्टिमम लेवल पर ऑपरेट कर रही हैं, किसी रिटेल आउटलेट पर कोई ड्राई आउट नहीं है, एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर भी कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, पेट्रोल और डीजल

0: के पर्याप्त स्टॉक्स अवेलेबल है।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsone.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઔદ્યોગિક નેતાઓને વાઘ, સિંહ, ચિત્તા સહિતની 7 વૈશ્વિક મોટી બિલાડીના સંરક્ષણ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી. નવી દિલ્હીમાં CII વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું કે રહેઠાણ પુનઃસ્થાપન, ટેકનોલોજી આધારિત દેખરેખ અને મોટી બિલાડીઓના સમુદાય આધારિત સંરક્ષણ માટે કોર્પોરેટ ભંડોળ આવશ્યક છે. ભારતની આબોહવા સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી યાદવે જણાવ્યું કે દેશ હવે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે, જ્યારે સંચિત સૌર ક્ષમતામાં આ વર્ષે માર્ચ સુધીમાં 150 GW સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 7 શક્તિશાળી અપીલો પર ધ્યાન આપવા વિનંતી કરી છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી સિંહે નોંધ્યું કે 1998માં આ દિવસે પોખરણમાં 3 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ડોક્ટર સિંહે નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 174 ગણું વધીને 1,54,000 કરોડ થયું છે.
2: वर्ष 2014 में हमारे पास 350 से 400 स्टार्टअप थे. आज हमारे पास 2,00,000 से अधिक स्टार्टअप हैं. ग्लोबल स्टार्टअप इकोसिस्टम में हम दुनिया में तीसरे स्थान पर हैं. सिर्फ एक दशक में हमारा रक्षा उत्पादन 174 गुना बढ़कर 1,54,000 करोड़ रुपए हो गया है और हमारा रक्षा निर्यात भी एक दशक में 34 गुना बढ़कर 23,622 करोड़ रुपए तक पहुँच गया है.
1: આઈપીએલ ક્રિકેટમાં હાલ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ ચાલી રહી છે. અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા છેલ્લા અહેવાલ અનુસાર પંજાબ કિંગ્સે 4 ઓવરમાં 0 વિકેટે 59 રન બનાવ્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 8 ક્રમે અને પંજાબની ટીમ 4 ક્રમે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં તાજેતરમાં શાંતિ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર કર્યા બાદ લાંબા સમય સુધી પુરવઠા અવરોધોના ભય વચ્ચે આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. છેલ્લે અહેવાલો આવ્યા ત્યારે બ્રેન્ડ ક્રૂડ લગભગ 2.6% વધીને 103 અમેરિકી ડોલર અને 89 સેન્ટ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના 3જા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુનેલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. કાર્યક્રમના પ્રારંભે સાંભળશો સમાધિ ફિલ્મનું ગીત. સ્વર આપ્યો છે લતા મંગેશકર અને કિશોર કુમારે. ગીત મજૂર સુલતાનપુરી, સંગીત રાહુલ દેવ બર્મન.

ઝુબિન નોટિયાલ અને આકાંક્ષા શર્માને સાંભળશો. ગીત છે રુસ્તમ, ગીત મનોજ મુન્તાશીર, સંગીત જીત ગંગુલી.

लता मंगेशकर અને મુકેશને સાંભળશો. ફિલ્મ છે રોટી કપડા ઓર મકાન, ગીતકાર સંતોષ આનંદ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. રોમાન્સ આ ફિલ્મમાં સાંભળીએ લતા મંગેશકર અને અમિત કુમારને. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રાહુલ દેવ બર્મન.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. વાણી જયરામને સાંભળીએ, ગીત છે મહેશ શાહનું.

0: સાંભળો સાંભળો એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
0: કર્યા. લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચુક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
3: મોહમ્મદ રફીને સાંભળીએ, ગીત છે બદ્રી કાંચવાલાની.

0: આરતે મુનશી અને સાથીઓના સ્વરમાં ભાસ્કર વોરાનું ગીત.
1: અક્રૂરજીનો રથ માધવ વિખરાયાની ધૂળમાં ગોપાતો ગયો તેમ તેમ વ્રજ સમસ્તની આંખોમાંથી નૂર ઉતરડાતું ગયું. વાત માધવ માટેની તરસની છે, રાધાની તડપની છે, પણ તરસ વિશેની આપણી સમજણ સંકુચિત છે. આપણે આપણા કંઠની કોરપને જ તૃષાનું નામ આપ્યું છે. યાદ રહે, તરસ તો બંને કાંઠે હોય છે. તરસ્યાની તરસ પાણી મળતા ઠરે એ આપણે જાણ્યું, પણ પાણીની સાર્થકતા પણ એ તરસ્યા કંઠમાં જ છે એ સત્ય તો યુગોથી સાવ ગોપિત જ રહી ગયું. કારણ આપણને આપણી તરસના જ ગીત ગાવા ગમે છે.

0: આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ
1: પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2026 કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. સોમનાથ અમૃત વર્ષ 2026માં સહભાગી થવા વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી 11મી મેના રોજ વેરાવળ પધાર્યા. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ સાથે જોડાણા. પ્રધાનમંત્રીશ્રીએ વીર હિમજી ગોહિલજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું અને શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ પ્રધાનમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરી અને જનજનની સુખાકારી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી.

0: ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલ ધડક એર શોનું આયોજન કરવામાં આવ્યું અને ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે વિશાળ જનસભાને સંબોધિત કરી.
1: દેવી ઓર સજ્જનો, આજ પ્રભાસ પાટણ કા પવિત્ર ક્ષેત્ર એક અદભુત પ્રભા સે ભરા હુઆ હૈ. મહાદેવ કા યે સાક્ષાત્કાર, યે સૌંદર્ય, ધરતી ઓર આસમાન સે હુઈ પુષ્પ વર્ષા, ભગવા ધ્વજો કી યે આભા, કલા સંગીત ઓર નૃત્ય કી અદભુત પ્રસ્તુતિયાં, વેદ મંત્રો કા ઉચ્ચાર, ગર્ભગૃહ મેં હો રહા શિવ પંચાક્ષરી કા અખંડ પાઠ, ઓર ઇસ સબ કે સાથ સાથ સાગર કી લહેરો કા જયઘોષ, એસા લગ રહા હૈ જૈસે યે સૃષ્ટિ એક સાથ બોલ રહી હૈ જય સોમનાથ, જય જય સોમનાથ. સાથીઓ, સમય ખુદ જિનકી ઈચ્છા સે પ્રકટ હોતા હૈ, જો સ્વયં કાલાતીત હૈ, જો સ્વયં કાલ સ્વરૂપ હૈ, આજ ઉન દેવાદિ દેવ મહાદેવ કી વિગ્રહ પ્રતિષ્ઠા કે હમ 75 વર્ષ મના રહે હૈ. યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ, જિનમે લય હો જાતી હૈ, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ, તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ. જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે, આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ. સાથીઓ, દાદા સોમનાથ કે અનન્ય ભક્ત કે રૂપ મેં કિતની બાર યહાં આયા હું, કિતની હી બાર ઉનકે સામને નતમસ્તક હુઆ હું, લેકિન આજ જબ મેં યહાં આ રહા થા તો સમય કી યે યાત્રા એક સુખદ અનુભૂતિ દે રહી થી. અભી કુછ હી મહિને પહેલે મેં યહાં આયા થા, તબ હમ સોમનાથ સ્વાભિમાન પર્વ મના રહે થે. પ્રથમ વિદ્વંસ કે 1000 વર્ષ બાદ ભી સોમનાથ કે અવિનાશી હોને કા ગર્વ, ઓર આજ ઇસ આધુનિક સ્વરૂપ કી પ્રાણ પ્રતિષ્ઠા કે 75 વર્ષ, હમ કેવલ દો આયોજનો કા હિસ્સા ભર નહીં, સિર્ફ હિસ્સા ભર નહીં બને હૈ, હમેં હજાર વર્ષો કી અમૃત યાત્રા કો અનુભવ કરને કા શિવજી ને મોકા દિયા હૈ. 75 સાલ પહેલે આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનર્સ્થાપના ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था.

0: સંકલ્પ 1951 ની 11 મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે.
1: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2026નો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી. કાર્યક્રમની પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના ભાવો કંઈ આ રીતે વ્યક્ત કર્યા.
1: ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનર્નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો

ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રસારણની પાંખે સ્વચ્છતા સેવા અભિયાનને અનુલક્ષીને ભવાઈ શૈલીમાં નાટક સફાઈ આવે જીવન જાગે. લેખન શિલ્પા ઠાકર. સફાઈ આવે જીવન જાગે ભવાઈ શૈલીના નાટકનો પાત્ર પરિચય. વેશકોરના પાત્રમાં અર્ચન ત્રિવેદી, કાછળિયાના પાત્રમાં મુકેશ જાની, ગણપતના પાત્રમાં ધનંજય પટેલ, રામજીના પાત્રમાં હેમંત મિસ્ત્રી, આશાબેનના પાત્રમાં જિગીષા ત્રિવેદી, સવિતાબેનના પાત્રમાં ઉષા ભાટિયા, તબલા વાદક કીર્તન ઘરેખાન. રજૂઆત શૈલેષ પંડ્યા. તો પ્રસ્તુત છે ભવાઈ શૈલીમાં નાટક સફાઈ આવે જીવન જાગે.

0: રાખજો.
1: બહુ હાચું કીધું આશાભાભીએ, બહુ હાચું કીધું. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢવાની આજના જમાનામાં તાતી જરૂર છે.
2: ભાઈ ગણપત, જેમ નહીને તન શુદ્ધ કરીએ છીએ, એવી જ રીતે વિચાર સારા કરવાથી મન પવિત્ર થાય છે.
0: વાત તો સાચી. હો ભાઈ, આ અમારા મામાના ગામે 5 વર્ષની દીકરીને કોઈ ફળિયામાંથી ઉઠાવી ગયું. બોલો.
3: હાય હાય.
4: મારા કાકી શહેરમાં ખરીદી કરવા ગયા હતા ને, તો 2 જણા બાઇક પર આવ્યા હતા. કાકીને ધક્કો મારી અને સોનાનો દોરો તોડીને ભાગી ગયા. આજકાલ કોઈને સારો વિચાર આવતો જ નથી.
1: એટલે તો આપણે સારો વિચાર કરી શકીએ, એટલે જ કહું છું ભજન કરીએ છીએ. કહેનારે કહ્યું છે ને કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.
2: ભાઈ બની શકે તો વેર છે, લાલચ, કોઈનું પડાવી લેવું, ખૂના મરકી છોડીને કોઈનું ભલું કરવામાં સમય પસાર કરવો જોઈએ. શું કહો છો ગણપત?

0: ટૂંકમાં મગજની ગંદકી દૂર કરવી જોઈએ. ચાલો ચાલો ત્યારે એ બધાને રામ રામ રામ
1: એ રામ રામ રામ રામ ભૈલા રામ રામ. તો બોલો આજના આનંદની
2: અમે જઈએ હવે. હા
3: અમે જઈએ છીએ.
4: હા હા પણ એક વાર બોલો આજના આનંદની જય હો. લાવો લાવો અમારો પ્રસાદ.
1: હા હા લાવો અમારો પ્રસાદ.
0: પ્રસાદ
4: ના સમજ્યા? ગણપતભાઈ પ્રસાદ ની વાત કરીએ છીએ. પ્રસાદ ની
0: એમ કોને ભલા માણસ પ્રસાદ.
4: આ પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન, એવો એનો અર્થ થાય.
0: લ્યો તારે ધરો તમારો હાથ અને હું આલુ પ્રસાદ.
1: લાવો લાવો
4: લાવો લાવો.
1: અલ્યા કાચરિયા ભાઈ બેન વેસગોર, નહીં નહીં નહીં નહીં નહીં, આવી રીતે નહીં, આવી રીતે નહીં.
0: તો કેવી રીતે?
4: એ હું સમજાવું, હું સમજાવું તને કાચરિયા. હાથ ધોવાની આદત રાખો, બીમારીઓને દૂર રાખો, તમારા પૈસા બચશે લાખો. હવે તો સમય છે, જાગો જાગો ભાઈઓ બહેનો
1: જાગો.
4: તાક થૈયા થૈયા તાક થઈ, તાક તાક થૈયા થૈયા તાક થઈ.
1: હવે સમજી ગયા વેશગોર, ટૂંકમાં હાથ ધોવો એટલે પ્રસાદ મળે.
0: ટૂંકમાં પ્રસાદ ખાવો હોય તો હાથ ધોઈ લ્યો, એવું અમારું કહેવું છે.
1: અલ્યા અલ્યા શું વાત કરો છો ભાઈ, હજુ બે કલાક પહેલા તો હું નાયો છું, એટલા એટલામાં શું બગડી જવાનું હતું ભાઈ? એ કાચરિયા ભાઈ આ નાની નાની વાત કેમ નથી સમજતા?
4: કેમ?
1: અલ્યા ભાઈ આ હવામાં ઉડતી નાની નાની જીવાત આપણને નરી આંખે નથી દેખાતી. જો ભાઈ દલીલો ને મેલો પડતી હો વાત ની એક વાત, પ્રસાદ તમારે ખાવો હોય તો હાથ ધોઈ લો જલ્દી.
4: વાહ વાહ વાહ વાહ વાહ વાહ ભાઈ, દલીલો ને મેલો પડતી, જો પ્રસાદ તમારે ખાવો હોય તો હાથ ધોઈ લ્યો જલ્દી. તમે હાથ ધોઈ લ્યો જલ્દી. આ વાત પરથી મને ભવાઈમાં એક સરસ મજાનું ગીત છે એ યાદ આવી ગયું, કહેતા હો તો ગાઉ. તો હું જે ગાઉ ને તમારે ઝીલવાનું.
1: ભલે ભલે.
4: હે વાવડી ખોદે ભરમો રામ રામ રે.

0: भोजन राधे भरमो राम राम रे,
1: भोजन राधे भरमो राम राम रे,
0: लाडू राधे भरमो राम राम रे,
1: लाडू राधे भरमो राम राम रे,
0: लाडू जमे भरमो राम राम रे,
1: लाडू जमे भरमो राम राम रे।
2: भाई आपलू ने तमे बजाए आ गीत मां पहला नावानी वात आई एटले के शरीर शुद्धि नी,
3: वाह,
2: पछी भोजन बनावानी वात आई, घर नू ज भोजन आरोगवु अने अंते भोजन प्रेम थी जमवानी वात आवी छे।
3: अरे वाह भाई वाह भाई वाह वाह वाह वाह रामजी भाई, तमारी वात 100% साची छे। अमे तो वात वात मां भवाई थकी घणाय संदेशाओ वालीए छे ने आलता रहीशू, ટૂંકમાં આવું કહી શકીએ।
4: અરે પહેલો ધર્મ છે જાગવાનો, ભાઈ પહેલો ધર્મ છે જાગવાનો, બીજો ધર્મ જગાડવાનો,
3: બાબા
4: એ સૌને સમજવાનો, એ સૌને સમજવાનો, એ સૌને સમજાવવાનો,
3: બાબા
4: આપણી ફરજ, આપણી આપણી જવાબદારી ભાઈ, આપણી જવાબદારી। થૈયા થૈયા તાક થઈ તાક તાક,
2: સાચું કીધું, બહુ સાચું કીધું, આપણી ફરજ અને આપણી જવાબદારી સમજવી જ જોઈએ।
3: ખર ખર ખર ખર।

0: ગણપતભાઈ, મારી ફરજ, આ વેસગોર એમની ફરજ ભૂલ્યા એમ?
1: હા તો વળી આ ગામે ગામ અને શહેરોમાં ભવાઈ રમવા જાઓ છો કે નહીં?
0: હા જઈએ છે ને, જઈએ છે ને.
1: લોકોને જાત જાતના સંદેશા પાઠવો છો કે નહીં?
0: હા હા પાઠવીએ છે.
1: તો તમે આપણા ગામમાં કદી ભવાઈ રમ્યા છો?
0: કાન પકડ્યા, કાન પકડ્યા મારા વાલીડા, તારું ભલું કરે ભગવાન. લાયો લાયો ગણપત લાયો, વાત તો તારી હાચી લ્યા. રાજા લાયો, ગણપત રાજા લાયો.
2: અરે અરે અરે અરે, તો લાયો તો લાયો, પણ પણ આપણો રિક્ષા વાળો તેડવા આવ્યો તો? હે, તો તો તો શું કરશો?
1: અલ્યા અલ્યા, કઉ છું આવશે ત્યારે આવશે, અત્યારે તો કઈક કહો. તમે હમણાં કેવું હારું હારું ગીત ગાતા હતા,
2: એ વાવડી કો દે ભરમો, વાવડી કો દે ભરમો.
1: ગાવ ને, આવું ગાવ ને.
0: ચાલો ત્યારે થઈ જાય હો બાપલિયા, થઈ જાય.
3: ઉભારો વિગોર, ઉભારો ઉભારો.
0: શું થયું?
3: અરે ભાઈ, અમારા ઘરવાળા ને બોલાવું, એક એક નવું જાણે. અલ્યા રમેશજી, માં એ જટ બાર આય.
4: આવી આવી હો, બોલો હું કામ છે?
3: અરે મુક કામ પડતું, આ જો આપણા વિસગોર જે કે ને એ સાંભળ.
1: એ કઉ છું સાંભળે છે? અલી ચક્કી ની મમ્મી.
4: અરે હા, હવે હું તો રસોઈ કરતા કરતા ક્યાર નહી તમારી વાતો જ સાંભળું છું. બોલો બોલો વેશગોર બાપા, શું કેતા હતા?
0: પધારો પધારો આશા ભાભી, સવિતા ભાભી પધારો. એ આવો આવો આવો આવો આવો આવો, સૌ અબાલ વૃદ્ધો આવો. એ નાના મોટા સૌના કામની વાતો હું તો લાવ્યો, વાતો હું તો લાવ્યો. સફાઈ મેં ખુદ આઈ હૈ, સફાઈ મેં ખુદ આઈ હૈ. એ વાત નો જોટો મળે નહીં, એ વાત નો જોટો મળે નહીં. થૈયા થૈયા થાક થઈ, થાક થાક થૈયા
4: થૈયા થાક થઈ. ઓ કાચળિયા ભાઈ,
5: બોલો બોલો આશા ભાભી, બોલો.
4: આ હું શું કહું, તમે ભવાઈ માં સ્ત્રી પાત્ર ભજવો છો ને?
5: હા,
4: તો તમે છે ને સ્ત્રી નો અવાજ કાઢજો.
5: એ ભલે ભલે ભાભી, હો
4: ફરી વાર બોલો તો, કેવી રીતે બોલવાનું સ્ત્રી ના અવાજ માં?
5: એ ભલે આશા ભાભી, ભલે.
0: ભાઈ વાહ વાહ વાહ વાહ, તો શરૂ કરીએ. તો ભાઈ આજનો વિષય છે સફાઈ આવે જીવન જાગે. તો કોઈ પણ ભવાઈ રમતા પહેલા બધા ગણેશજીની ઉપાસના કરે છે. હે ધૂંધાળો દુઃખ ભંજણો અને સદાય બાળાવેશ,

0: મટલા માંથી પાણી ડોયાથી લો.
1: હાજી હા, હાજી હા.
0: ઉકરડા ગામ ની બહાર રાખો.
1: હાજી હા, હાજી હા.
0: ઘર રાંગણે ખાબોચિયા પુરાવી રાખો.
1: હાજી હા, હાજી હા.
0: જો મારી વાત નહીં માનો ને તો પછી હું ગાઈશ નહીં.

0: ભાઈ અહીં તો એક જ વાત ને ભર્યા, પહેલું સુખ તે જાતે નર્યા,
1: જાતે નર્યા, જાતે નર્યા, જાતે નર્યા.
2: અને કહેવાનો મતલબ એ જ છે કે શરૂઆત આપણા ઘરથી જ કરવી પડે વાલા.
0: હે, સાચી વાત, સાચી વાત. તો સાંભળજો ભાઈ, સાંભળજો. કે લીલો કચરો સૂકો કચરો કચરા પેટી માં નાખજો, લીલો કચરો સૂકો કચરો.

0: કીરે
1: વેસગોર વેસગોર વેસગોર
2: હા શું થયું
1: સાંભળો હા શ્રોતાઓને એમને એમ નહીં સમજાય
2: તો
1: તમે જ માખી બની જાઓ અને તમે જ એમને સમજાવો
0: ભાઈ કાચળિયા ભાઈ તમારા જેટલા ટેલેન્ટેડ હવે નહીં તમે ડબલ રોલ કરી શકો હું ના કરી શકું પણ તમે આઈડિયા સરસ આપ્યો માખી અને મચ્છરની વાત કરી અને આ લોકોને સરળતાથી સમજાવી દઈએ શીરાની જેમ ગળે ઉતારી દઈએ ગંદકી વિશેની વાત અને ચોખ્ખાઈ વિશેની વાત તો કરીએ શું કરીએ શું ધારો કે મચ્છર તો હું બનું તો માખી કોને બનાવીએ ગણપતભાઈ તમને જો વાંધો ના હોય તો આશા ભાભીને હું માખી બનાવડાવું
1: હાજી વાંધો નથી પણ તમે મને એમ કહો કે મચ્છર બની તમે માખીના ઘેર જશો કે માખી તમારે ઘેર આવશે
0: ના ના એવું કઈ નહીં એવું કઈ નહીં અમે તો ફોન ઉપર જ એકબીજાની સાથે વાત કરીશું અને એના દ્વારા સંદેશો પહોંચાડીશું
3: ઓહો આ મચ્છર રાજા ફોન કેમ નહીં ઉપાડતા હોય ક્યારની રિંગ વાગ્યા કરે છે
0: હેલો હેલો બોલો
3: હેલો
0: કોણ બોલો
3: હું માખી રાણી
0: ઓ માખી રાણી તમારા વિસ્તારમાં કેમનું છે
3: અરે ભૂક્કા બોલાઈ નાખ્યા જેવું છે
0: શું વાત કરો છો માખી રાણી
3: અરે હા એ બતાને તો આંખોની તકલીફ ઓય વોય વોય વોય વોય વોય ટાઇફોઇડ ઓય વોય વોય વોય વોય પેટની તકલીફ ઓય વોય વોય વોય વોય અને તાવ ઓય વોય વોય વોય તાવથી તો લોકો તરફડી રહ્યા છે ઓય વોય વોય વોય વોય
0: વાવા વાવા વાવા માખી રાણી વાવા જવાબ નથી તમારો માખી રાણી વાવા
3: હું છું માખી રાણી
0: વાવા
3: હું છું માખી રાણી મળમૂત્ર પર બેસું હું પછી ફેલાવું બીમારી સારી હું છું માખી રાણી હું છું માખી રાણી
0: વાહ વાહ વાહ માખી રાણી વાહ વાહ વાહ જવાબ નથી તમારો
3: પણ મચ્છર રાજા
0: બોલો બોલો બોલો
3: તમે તો કેવા છો
0: કેમ
3: ખાલી મારું જ બધું જાણી લીધું તમારે કેવું છે એ તો કહો
0: છોતરા કાઢી નાખ્યા માનવના છોતરા કાઢી નાખ્યા એવું અમે કામ કર્યું છે
3: હે
0: હા તાવમાં તડપે માનવ રે ભુર ભુર ભુર ભુર ભુર ભુર રે ઠંડીમાં ધ્રુજે માનવ રે ભુર ભુર ભુર ભુર ભુર ભુર રે શરીર આખું તૂટે રે ભુર ભુર ભુર ભુર ભુર ભુર રે માથું કેવું દુખે રે ભુર ભુર ભુર ભુર ભુર ભુર રે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ઝીંકા વાયરસ લાવ્યો છું મચ્છર રાજા આવ્યો છે.

0: मच्छर आ जाओ। अयो
1: वाह वाह वाह वाह, मारा करता तो जोरदार काम तव मारू चाले छे मच्छर राजा। अरे चलो चलो अबे हूँ कामे लागू।
0: लगी जाओ ऑल द बेस्ट माखी रानी।
1: थैंक यू सो मच मच्छर राजा। बाय
0: बाय बाय बाय माखी रानी
1: बाय।
2: हाय हाय हाय हाय, आ तो शरीर ने हतु ना हतु करी नाखे जो। ओहो हो, माखी मच्छर तो खतरनाक छे भाई।
0: बुर बुर बुर बुर बुर बुर बुर। तो ये तो बात छे, ये तो मैं कहिए छे के कोई थी ये डरवानी जरूर न थी, पण डरावानी जरूर छे।
1: हैं इतले शू वेशगोर बापा?
0: जो भाई, तमारा घर नी आसपास पानी भरायेलू ना राखशो।
3: रोग चाळो फाट्यो होय त्यारे મોઢે માસ્ક હંમેશા પહેરજો।
0: ઘરનો બનાવેલો ખોરાક જ ખાજો।
3: ઠંડી વસ્તુઓ ખાવાની ટાળો।
0: અરે શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરો, પછી મજાલ છે। માખી રાણી કે મચ્છર રાજા આપણા શરીર ઉપર રાજ કરે। હે
1: એ ગૌર બાપા, હું એક ગીત ગાઉં?
4: સવિતા તમે?
0: અરે ગાઓ ગાઓ સવિતા બહુ, તમે ગાઓ।
1: ઓલિયા માખી મચ્છર ને કાઢો રે, હું તો લાજી મરું, એને ચોખ્ખાઈ રાખીને ડરાવો રે, એ તો લાજી મરે, એ તો લાજી મરે।
0: વાહ વાહ વાહ,
4: આ પ્રયત્ન હારો કર્યો ભાભી।
0: ટૂંકમાં ભાઈ, ઘર આંગણાના ખાબોચિયા માટીથી ભરી દેવા જોઈએ, નિયમિત જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જોઈએ, અને હા પક્ષીના કુંડા સાફ રાખવા જોઈએ।
4: એકદમ સાચી વાત છે।
0: અરે સાચી વાત તો છે, પણ માનવી કોને છે?
4: કેમ આવું બોલો છો બાપા? આટલું ધ્યાન દઈને તો હા ભણીએ છીએ।
0: વાત તો તમારી સાચી છે, પણ જો હું તમને એક નાનું અમતું ઉદાહરણ આપીને સમજાવું। દાખલા તરીકે આશાભાભી અને સવિતાભાભી એ બંને જણા ધારો કે એકબીજા ગામડામાં રહે છે, અને બંને જણીઓ એકદમ ઝઘડાળુ છે, વઢકણીઓ છે, એકબીજા જોડે બાજ્યા કરે છે, પણ કેમ બાજે છે એ વાત આપણે જોઈએ। તો સવિતાભાભી આશાભાભી તૈયાર છો?
1: તૈયાર તૈયાર,
0: તો શરૂ કરીએ।
1: તમે સમજાયું ને એ પ્રમાણે તૈયાર? અરે કઈ ગડબડ થાય ને તો સંભાળી લેજો બાપા, હો વઢતા નહીં હો મને।
4: સવિતા તમે લડાઈમાં ઉતર્યા પહેલા હથિયાર ના મૂકો।
1: ગોર બાપા હું તૈયાર છું।
0: વાહ, તો ભાઈ નાટિકાની એટલે કે નાનકડા રૂપકની તમને ઝાંખી કરાવીએ, તો સાંભળજો ધ્યાનથી।
1: અલી એ તારાડી, તે મારા ફળિયામાં કચરો કેમ નાખ્યો?
5: એ પુષ્પા, જોયા વિના મારું નામ ના લઈ કહ્યું ને, મેં કચરો નથી નાખ્યો।
1: જુઠ્ઠી તારાડી, એક નંબર ની જુઠ્ઠી, ભગવાન નો ડર માથે છે કે નહીં?
5: એ પુષ્પા, એક વાર કીધું ને કે મેં કચરો નથી નાખ્યો, તે નથી જ નાખ્યો।
1: લે આ ઉપાડ્યો તારો કચરો અને આ નાખ્યો તારા જ આંગણામાં। આ સીધી આંગળી થી ઘી ના નીકળે ને તો આંગળી વાંકી કરવી જ પડે।
5: તારી આંગળી ભાગી નાખીશ, છોડીશ નહીં તને।
1: અરે હું તને નહીં છોડું, ગંતાતી ગંતાતી હારી એક નંબર ની સુતરવાનું નામ નથી લેતી। આ છોકરા માંદા પડશે ને તો મોટા માંદા પડશે। ઘર આંગણે કચરાની ડોલ રાખતા શું જાય છે તારું?
5: એમ ને, તું જો કચરાની ડોલ હું આજે નહીં રાખું ને કાલે નહીં રાખું, નહીં રાખું એટલે નહીં રાખું, ચાલ કહું છું નીકળ છે કે નહીં?
1: તું નીકળ,
5: અરે હટ હટ,
1: તું હટ,
5: હટ કહ્યું ને, જતી રહે ને, હટ હટ,
1: તું હટ નહીતર તબલા તોડી નાખીશ।
5: અરે જાય છે કે નહીં, શું સમજે છે તારા મનમાં?
3: અરે વેશગોર વેશગોર ક્યાં ખોવાઈ ગયા? આ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું એમાં ખોવાઈ ગયા છું? એ વેશગોર સાંભળો, આજ રે સપનામાં મેં તો ગામની સફાઈ દીઠી જો, આજ રે સપનામાં

0: અરે વાહ વાહ ગણપત ભાઈ, તમે તો અમને બહેનો ને સફાઈ ગરબો રમવા મજબૂર કરી દીધા હો.
1: હે ખરું, ક્યાં પેલી બે ઝઘડાળુ સ્ત્રીઓ પુષ્પા અને તારા, અને ક્યાં સરસ મજાનું સપનું જોનારી સ્ત્રીઓ આશા અને સવિતા.
2: આશા ભાભી, આશા ભાભી, અરે ગામ કે શહેર ને સુધારવાના વિચારો તો ઘણા બધા આવે, પણ સૌનો સાથ હોવો જોઈએ ને. અરે ભાઈ, સમૂહ પ્રાર્થના, સમૂહ ભોજન, એવી રીતે સમૂહ સફાઈનો ગુરુ મંત્ર અપનાવવો જ જોઈએ.
3: બહુ સાચું કીધું ભાઈ, બહુ સાચું કીધું. અરે ભાઈ, આમાં તો છે ને ગાવાનું મન થાય.
0: તમે?
3: હા, કેમ કેમ કેમ, તમે એકલા ગઈ શકો? અમે પણ ગઈએ. પણ આ જો તમારે બધા છે ને હાજી હા બોલવાનું. હા
4: મંજૂર મંજૂર, ચલો મંજૂર.
3: હા તો ચલો કરીએ શરૂ.
5: હા,
3: ઘરના ઉરડા ચોખ્ખા રાખો,
5: હાજી હા હાજી હા,
3: રાખતા પહેલા હાથ ધુઓ,
5: હાજી હા હાજી હા,
3: જમતા પહેલા હાથ ધુઓ,
5: હાજી હા હાજી હા,
3: માટલા ધોઈને તાજા ભરો,
5: હાજી હા હાજી હા,
3: માટલાનું પાણી ડોયાથી લો,
5: હાજી હા હાજી હા,
3: ઢોર જ્યાં ના ત્યાં નાવાના જાઓ,
5: હાજી હા હાજી હા,
4: અમને હવે જાવા દો,
5: નાજીના નાજીના,
4: વેશકોર ને જાવા દો,
5: નાજીના નાજીના,
4: આ કાચળિયા ને જાવા દો,
5: નાજીના નાજીના,
4: અરે જાવા દો જાવા દો.
6: ગાડી તો લેવા આવી નથી, જવું છે ક્યાં, જતું ના રેવાય.
4: હવે પેટ છૂટી વાત કરી જ દઈએ. લ્યો ત્યારે જો મને એમ હતું કે જરા અડધી ચા પીતા આઈએ અને એકાદું થેપલું ખાતા આઈએ એમ.
6: તે ચા અમે પીવડાવીએ, પીવડાવીએ, પણ જવાનું નહીં. તમારી વાતોમાં અમને છે ને રસ પડ્યો છે, રસ.
4: કેરીનો રસ,
2: શેરડીનો રસ.
6: કરો કમતર, મશ્કરી કરો, પણ અમે તમને છે ને છોડવાના નહીં.
3: હા પણ હું શું કઉં છું, આ વેસ્કોર ને કાચેડિયા ભાઈ માટે ચા મિલતી આજા.
7: મિલતી આવું
6: એ ભાઈ, તો આપડે ચા નહીં પીવાની રામજી ભાઈ, આ ખોટી વાતો. હું તો ચાએ પીશ ને કાકીના હાથનું ઢેબરું ખાઈશ.
1: તે હે ગોર બાપા, આ તમે ઘરેથી નાસ્તો લઈને જાઓ?
4: હા, ઘરેથી લઈને જઈએ. આશા ભાભી કેવું છે કે બહારના લારીના ગમે તેવા તેલમાં તળેલા વાસી અને ખુલ્લા નાસ્તા ખાવા અને શરીર બગાડવું, એના કરતા ઘરનું ખાવાનું સારું.
1: હાચું હાચું હાચું.
6: તમે બંને સ્વચ્છતાની વાત કરી ને, એ શિરાની જેમ આમ જાય દીધી હો.
4: વાહ ભાઈ વાહ ભાઈ, અમે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે.
2: ટૂંકમાં સૌની પીડાનો વિચાર કરે તે વૈષ્ણવજન કહેવાય.
4: વાહ વાહ વાહ, હું તો બધાને એટલું જ કહીશ, સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર છે.
1: હું એક વાત કહું
4: ભાઈ, બધાએ વાત કહે છે તો તમે કહો.
0: ગંદુ ગામ રોગનું ધામ,
5: ગંદુ ગામ રોગનું ધામ,
3: જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી,
5: જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી.
1: ગામ ચોખ્ખું હોય જ્યાં બધાની તંદુરસ્તી હશે ત્યાં,
5: ગામ ચોખ્ખું હોય જ્યાં બધાની તંદુરસ્તી હશે ત્યાં.
6: તેણે વાપર્યો ડોયો, તેણે વાપર્યો ડોયો, તેણે રોગ કદી ના જોયો,
5: તેણે રોગ કદી ના જોયો.
2: અરે ભાઈ, ગંદકી ને છોડો ને સ્વચ્છતા ને જોડો.
1: એ કાચડિયા ભાઈ,
2: હોવ
1: પેલી રીતે બોલો ને, પેલી રીતે.
7: હા પેલી રીતે હો,
2: હા પેલી પેલી રીતે. અરે મઈ, ગંદકી ને છોડો ને સ્વચ્છતા ને જોડો,
5: ગંદકી ને છોડો ને સ્વચ્છતા ને જોડો,
2: ગંદકી ને છોડો ને સ્વચ્છતા ને જોડો,
5: એ ગંદકી ને છોડો ને સ્વચ્છતા ને જોડો.
2: અલ્યા સમજ્યા સમજ્યા બધા, કે પછી હું ફરીથી બોલી જાઉં? હે અલ્યા વેશગોર ભાઈ, વેશગોર ભાઈ.

0: તમે આ જગ્યા જલ્દી જલ્દી છોડો ને કામ ધંધા ને જોડો. ને જો આપણને લેવા માટે પેલી રિક્ષા પણ આવી ગઈ છે. બધાને સૌને રામ રામ કો, રામ રામ.
1: ચાલો ભાઈ રિક્ષામાં બેસીને જઈએ બીજે ગામ. અને વેશ ગોર ને કાચળીઓ કરશે ભવાઈ ના વેશ અને ગાશે ભવાઈ ના ગાણા. તો આવજો મિત્રો, રામ રામ રામ રામ
2: રામ રામ.
1: એ મારા વાલીડાઓ, એક વાર હું બોલાવું ને એમ તમે બોલો, સફાઈ આવે જીવન જાગે,
3: સફાઈ આવે જીવન જાગે,
1: સફાઈ આવે જીવન જાગે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીત. આ કાર્યક્રમમાં આજે સાંભળીએ પંડિત વિજયકુમાર સંતનું સિતારવાદન, રાગ શાહના કન્નડા, તબલા સંગત દૈવત મહેતા.

મિત્રો, શાસ્ત્રીય સંગીત અંતર્ગત આપે સાંભળ્યું પંડિત વિજયકુમાર સંતનું સિતારવાદન. તબલા પર સંગતિ આપી હતી દૈવત મહેતાએ. રાગ હતો શાહના કનડા. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: globally competitive. The Chief Minister said Andhra Pradesh aims to become a $2.4 trillion economy by 2047. Centre has notified the implementation of the Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen Act 2025 Viksit Bharat Jiramji. The act will be rolled out nationwide from 1st of July this year. The Rural Development Ministry said that the act, which guarantees 125 days of wage employment in every financial year, will empower rural India. A correspondent reports that a provision of 95,692 crore rupees has been made in the current financial year for operationalization of the new framework across the country. In Assam, preparations are in full swing for the swearing-in ceremony of BJP leader Himanta Biswa Sarma as Chief Minister for a second consecutive term tomorrow. The ceremony will be held in Guwahati. The swearing-in will mark the NDA's third consecutive term in Assam. Dr. Sarma today visited the venue to review the arrangements. Speaking to the media, he said Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP President Nitin Nabin will attend the ceremony. Indian boxers continued their dominance in the girls under 17 category semifinals at the Asian under 15 and under 17 boxing championships in Tashkent today. In the girls under 17 category, 8 boxers advanced to the finals today. However, 4 Indian boxers had to settle for bronze medals after losing their semifinal bouts today. In the boys under 15 category, India 6 boxers have advanced to the finals, while 7 others settled for bronze medals yesterday. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. અમારા આવતીકાલના મહત્વના કાર્યક્રમોની વિગતો સાંભળશો. આવતીકાલે મંગળવાર 12 મે 2026. સવારના 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં વક્તા સતીશ વ્યાસ વિષય પરાપૂર્વ, 6:35 શ્રીરામચરિત માનસ ગાન, 6:45 જૂની હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરસરિતા, 7:20 ગુજરાતી ગીતો, 8:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે 9:00, 10:00 ઉદ્યોગ જગતમાં અર્થવ્યવસ્થાને અસર કરતા પરિબળો, એ વિશે પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ સાથે શૈલેષ પંડ્યાની વાતચીત, 11:00 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વડોદરા યાત્રા પરનો રેડિયો અહેવાલ આપ સાંભળી શકશો. બપોરે 12:00 સુર સંગાત શ્રેણી આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રા પર વિશેષ કાર્યક્રમ વિદુષી વિરાજ અમર ભટ્ટ શાસ્ત્રીય ગાયિકાની મુલાકાત, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 ફૌજી જવાનો માટેના કાર્યક્રમ જય ભારતીમાં હિન્દી ફિલ્મી ગીતો માણશો, 5:10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી, 7:22 ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ, હિન્દી ફિલ્મોના સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, રાત્રે 8:00, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સમાચાર દર્પણ, આજ કે ફનકાર 9:30, 10:00 ગુજરાતી ગીત, 10:30 હિન્દી ફિલ્મ સંગીત. આ હતી અમારા આવતીકાલના મહત્વના કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવામાન સમાચાર સાંભળશો. અમદાવાદનું આજનું મહત્તમ તાપમાન નોંધાયું 44.3°C, જે સામાન્ય કરતાં 2.7°C વધુ હતું. આજનું લઘુત્તમ તાપમાન નોંધાયું 30°C, જે સામાન્ય કરતાં 2.9°C વધુ હતું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35% હતું, વરસાદ નોંધાયો નથી. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન યાદી મુજબ અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને દિવસનું મહત્તમ તાપમાન 45°C આસપાસ રહેશે. આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6°C એટલે કે 846 kHz પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ છે. અમારી સાંજની અને આજની અંતિમ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની DTS7ના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીત સંગીત આપ માણી શકશો. આવતીકાલે 5:50 સવારની સભાના પ્રારંભે આજ મીટર્સ પર આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમના પ્રારંભે સાંભળીશું ગણપતરામ સાધુના સ્વરમાં પ્રાચીન ભજનો.